નમસ્કાર, સુપ્રભાત. આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. આજે સોમવાર, અધિક જેઠ માસની સુદ દશમ, શક સંવત 1948, તદાનુસાર તારીખ 25 મે 2026. અત્યારે સવારના 5:58 થવા આવી છે. મંગળધ્વનિના સૂરો સાથે આપ સૌ શ્રોતા મિત્રોનું આકાશવાણી પરિવાર તરફથી સ્વાગત છે. આજની અભિનવ ઉષાનો આનંદપ્રદ અરુણોદય આપને અનંત આયુષ્ય, ઐશ્વર્ય અને આરોગ્ય અર્પે એવી અવિનાશીને અમારી અંતરની અભ્યર્થના.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. હિન્દીમાં સમાચાર બરાબર 6 વાગે અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.

કવિ પિંગળની આ રચના આપ સાંભળી રહ્યા છો પ્રફુલ દવેના સ્વરમાં. આપ આનંદ માણી રહ્યા છો ભક્તિ સંગીતના કાર્યક્રમ અર્ચનાનો.

અનુપ જલોટાના સ્વરમાં ગવાયેલા અંતિમ ભજન સાથે આજનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના અહીં સમાપ્ત કરવાની રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. શ્રોતા મિત્રો, અમૃતધારા કાર્યક્રમ અંતર્ગત આજનો વિષય છે આત્મનિરીક્ષણ, જેના વક્તા છે ડૉક્ટર ચંપક મોદી.
1: આત્મનિરીક્ષણ. પ્રત્યેક વ્યક્તિ અન્યની ક્ષતિઓનું નિરીક્ષણ કરે છે. પોતાના દોષ જોવાની આંખ તેને નથી, તેથી અંતકાળે તેની અધોગતિ થતાં તે નર્કમાં જાય છે. તે માટે એક દ્રષ્ટાંત સમજવા જેવું છે. મંદિર સામે એક ગણિકાનું ઘર હતું. મંદિરમાં સંત મહાત્મા ગણિકાને ઘેર આવતા યુવાનોને જોઈ દુઃખી થતા. એક દિવસે તેમણે ગણિકાને કહ્યું, હે પાપીણી, તારે કારણે લોકોની દુર્ગતિ થાય છે, મૃત્યુ પછી તારું શું થશે તેનો તો વિચાર કર. આ સાંભળી ગણિકાને પશ્ચાતાપ થયો. તેણે સાચા હૃદયથી પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, હું આજીવિકા

માટે લાચારીથી ગણિકા તરીકે જીવું છું. મારી રક્ષા કરવાનો ધર્મ તારો છે. સાધુએ જોયું કે ગણિકાને ઘેર હજુ પણ પુરુષોની અવરજવર ચાલુ છે, તેથી તેણે કેટલા પુરુષો આવે છે તે ગણવાનું શરૂ કર્યું. જ્યારે કોઈ પુરુષ એના ઘરમાં પ્રવેશ કરે ત્યારે સાધુ મહાત્મા એક પથ્થર બાજુ પર મૂકે. સમય જતાં પથ્થરોનો મોટો ઢગલો થઈ ગયો, તેથી તેણે ગણિકાને કહ્યું, જો આ તારા પાપનો ઢગલો, મૃત્યુ પછી નર્કમાં તને કેવી શિક્ષા થશે તેની કલ્પના તો કર. ભયભીત ગણિકાએ આંખમાં અશ્રુ સાથે પ્રભુને પ્રાર્થના કરી, હે પ્રભુ, હવે તો તું મને તારી પાસે બોલાવ, હું તારે શરણે આવું છું. રડતા રડતા તેના પ્રાણ છૂટી ગયા. દૈવ યોગે તે જ દિવસે સાધુ મહાત્મા પણ હૃદયરોગનો હુમલો થતાં મૃત્યુ પામ્યા. યમદૂતો સાધુના પ્રાણને નરક તરફ લઈ જતા હતા અને પશ્ચાતાપની આગમાં તપ્ત દુઃખી ગણિકાનો આત્મા વિમાનમાં સ્વર્ગ તરફ જતો હતો. આ આશ્ચર્ય જોઈને સાધુ બોલ્યો, હે પ્રભુ, આ કેવો અન્યાય! સમગ્ર જીવન સંન્યસ્ત ધારણ કરનારને નર્કમાં ઘસડી જવામાં આવે અને જિંદગી પર્યંત પાપાચાર કરનારી ગણિકાને વિમાનમાં સ્વર્ગ તરફ લઈ જવામાં આવે? યમદૂતો કહે, સાધુ મહારાજ, ઈશ્વરના દરબારમાં ક્યારેય અન્યાય કરવામાં આવતો નથી. તારું સાધુ જીવન દંભી અને ઢોંગી હતું. જો પેલો તારો દેહ, એ તો અવશ્ય શુદ્ધ હતો. લોકો તારા દેહને હાર પહેરાવીને સન્માન કરી રહ્યા છે. બેન્ડ બાજા સાથે તારા મૃતદેહનો તેઓ વરઘોડો કાઢી રહ્યા છે. અને ત્યાં નજર કર, પેલું ગણિકાનું શબ, જો એની દફનક્રિયા અને અગ્નિ સંસ્કાર પણ અપૂર્ણ રહ્યા છે. સ્મશાનમાં પડેલા તેના મૃતદેહનો આહાર પશુ પક્ષીઓ કરી રહ્યા છે, પરંતુ તેનું મન પશ્ચાતાપના તાપથી પાવન થઈ ગયું હતું. તેથી તેનો આત્મા સ્વર્ગલોકમાં વિમાન દ્વારા જઈ રહ્યો છે અને તે ગણિકાનું તમામ પાપ તારી કોટે વળગ્યું છે, કેમ કે તું સતત તે સ્ત્રીના પાપનો જ વિચાર કરતો અને તેને જોવામાં જ સમયનો દુર્વ્યય કરતો હતો. ભક્તિ કરનાર વ્યક્તિએ કદાપી બીજાની ક્ષતિઓ અને દોષો જોવા જોઈએ નહીં. પરમાત્મા પ્રત્યેક વ્યક્તિની પરીક્ષા જુદી જુદી રીતે કરે છે. ન્યાય કરનાર નિરીક્ષક અને પરીક્ષક એ જ છે. આપણે કદીય આત્મનિરીક્ષણ કરીને આપણા દોષો અને ક્ષતિઓ જોતા નથી, તેથી પરમાત્માની લીલાને સમજી શકતા નથી. પવિત્ર દ્રષ્ટિ જ પવિત્ર સૃષ્ટિનું સર્જન કરી શકે. અરે અપરાધ પોતાના તુજો માનવ સમજી જાય તો ક્યાંય પાપ રહે નહીં ભાઈ. પૃથ્વી સ્વર્ગ થઈ જાય, પૃથ્વી સ્વર્ગ થઈ જાય.

0: वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: सखी सहेली दर मंगलवारे अने शुक्रवारे बपोरे 3 वागे, प्रायोजक देवदर्शन धूप अगरबत्ती।
2: આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર। બરાબર 7:10 આપ સાંભળશો પ્રાદેશિક સમાચાર અને ત્યારબાદ કાર્યક્રમ ભૂલે વિસરે ગીતનો શેષ ભાગ આપ સાંભળી શકશો।

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી. એમબીએ એમસીએ પ્રવેશ પ્રક્રિયાનો આજથી પ્રારંભ. અને આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. એનસીઆરબી ક્રાઇમ ઇન્ડિયા 2024ના જાહેર થયેલા અહેવાલ મુજબ રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો હોવાનું તારણ બહાર આવ્યું છે. વર્ષ 2024માં સમગ્ર ભારતનો સરેરાશ ક્રાઇમ રેટ 252.3 છે, જેની સરખામણીએ ગુજરાતનો ક્રાઇમ રેટ માત્ર 227.7 છે. દેશના કુલ 36 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ગુજરાત 12મા ક્રમે આવે છે. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર છે તેમ આ અહેવાલમાં પ્રસિદ્ધ થયું છે. રાજ્યમાં દારૂબંધીના કડક અમલથી ગુનાખોરી રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઘણી ઓછી હોવાનું ફલિત થયું છે. દેશના 36 રાજ્યો યુટીમાં મહિલા સુરક્ષા કેટેગરીમાં ગુજરાત 33માં

0: થાને રાષ્ટ્રીય સરેરાશ 64.6 સામે રાજ્યનો ક્રાઇમ રેટ માત્ર 22.0 રહ્યો છે. ગંભીર ગુનાઓના રેટમાં 16.5 સાથે ગુજરાતનું 31મું સ્થાન છે, જ્યારે શરીર વિરુદ્ધના ગુનામાં દેશના 62.1 સામે ગુજરાત 24.7 ક્રાઇમ રેટ સાથે 31મા ક્રમે છે. ખૂન અને બળાત્કાર જેવા ગંભીર ગુનાના ઇન્ડેક્સમાં દેશના 36 રાજ્યોમાં ગુજરાતના 29મા ક્રમે રહેતા સૌથી સુરક્ષિત રાજ્યોમાં મોખરે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવન ખાતે 66 પ્રતિષ્ઠિત વ્યક્તિઓને વર્ષ 2026 માટે પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવો આ સમારોહમાં ઉપસ્થિત રહેશે. આજે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરાશે. વર્ષ 2026 માટેના 131 પદ્મ પુરસ્કારો માંથી બાકીના પદ્મ પુરસ્કારો સમારોહના બીજા તબક્કામાં એનાયત થશે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસિમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજ સેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. પદ્મશ્રી પુરસ્કાર વિજેતા વરિષ્ઠ ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ્યે કહ્યું કે તેમને પદ્મશ્રી પુરસ્કાર મળ્યો છે તેનાથી તેમને આનંદ થયો છે. પુરસ્કાર મળવા પાછળનું કારણ અંગે તેમણે કહ્યું કે તેમની મહેનતને લોકોએ નિહાળી છે અને સરકારે પણ તેમની મહેનતને જોઈને તેની કદર કરીને પુરસ્કાર એનાયત કર્યો છે.
1: રંગભૂમિ પે જો મેં કામ કિયા હૈ ઉસકે લિયે મુઝે પદ્મ એવોર્ડ મિલા હૈ, પદ્મશ્રી. ઇતના અચ્છા લગા કે કિસી ને તો દેખા મુઝે. જબ પ્રેક્ષક, મેં કહા પ્રેક્ષક મિલતા હૈ તો બહોત અચ્છા લગતા હૈ, પ્રેક્ષક હી હૈ. તો જૈસા હુઆ કે સરકાર, ભારત સરકાર મેરા પ્રેક્ષક રહા, ઉન્હોને મુઝે મેરા કામ દેખા હોગા તભી તો મુઝે બુલાયા હો. બહોત બહોત બહોત અચ્છા લગા, બહોત અચ્છા.
0: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ જિલ્લા અને તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખ તથા નગરપાલિકા અને મહાનગરપાલિકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત રાજકોટ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની આજે વરણી થશે. ગઈકાલે પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ઉમેદવારે ઉમેદવારીપત્રો ભર્યા હતા. આજે જિલ્લા કલેક્ટર ઓમપ્રકાશની અધ્યક્ષતામાં સામાન્ય સભાની પ્રથમ બેઠક મળશે, જેમાં પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાશે. જામનગર જિલ્લાની ધ્રોલ અને જોડિયા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ગઈકાલે બિનહરીફ વરણી થઈ હતી. બીજી તરફ વાપી મનપાની પ્રથમ બોર્ડ બેઠક 28 મે યોજાશે, જેમાં મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણી અને સ્થાયી સમિતિના 12 સભ્યોની પસંદગી કરાશે. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે દરોડા પાડી સિગારેટ, અમૂલ અને સાગર ઘી તથા અન્ય ઘરેલુ વપરાશની ચીજવસ્તુઓનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો. દરોડા દરમિયાન પોલીસે શહેરના ચાંદોડિયા વિસ્તારના 2 ગોડાઉનમાંથી ડુપ્લિકેટ ચીજવસ્તુઓનો જથ્થો પકડી પાડ્યો. આ ઘટનામાં 3 શખ્સની ધરપકડ કરવામાં આવી હોવાનું ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારી ભરત પટેલે જણાવ્યું હતું.
2: જસવંત છાપ, બીડી, ફેવિક્વિક, ગોલ્ડ ફ્લેક, માલબોરો, એરિયલ વોશિંગ પાવડર, ટાઇડ, સર્ફ એક્સેલ, ક્લિનિક શેમ્પુ, વાઘ બકરી ચા, હાર્પિકની બોટલ્સ, એવરેસ્ટના અલગ અલગ વેજ નોનવેજ ફૂડ બનાવવાના મસાલા, અમૂલ ઘી અને સાગર ઘી, 2 ગોડાઉન ચેક કરતા બંને ગોડાઉનમાંથી અંદાજે 12.5 લાખની કિંમતનો બનાવટી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. હાલ ત્રણેય આરોપીઓની વધુ પૂછપરછ ચાલી રહેલી છે.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. MBA અને MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ થઈ રહ્યો છે. એડમિશન કમિટી દ્વારા જાહેર થયેલા કાર્યક્રમ મુજબ આજથી 30 જૂન સુધી ઓનલાઈન નોંધણી કરી શકાશે, જ્યારે 6 જુલાઈના રોજ કોલેજો અને બેઠકોની યાદી જાહેર કરાશે, જ્યારે 9 જુલાઈના રોજ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જાહેર કરાશે અને 12 જુલાઈ સુધી મોક રાઉન્ડ ચોઇસ ફિલિંગ થશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 14 જુલાઈના રોજ મોક રાઉન્ડની બેઠકોની ફાળવણીની જાહેરાત થશે. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા CUET UG 2026 મુલતવી રાખી છે. સરકારની સૂચના મુજબ ઈદ ઉલ અઝા, બકરી ઈદની તારીખમાં ફેરફારને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે. સુધારેલી પરીક્ષાની તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓની અદ્યતન માહિતી માટે NTAની સત્તાવાર વેબસાઇટ જોતા રહેવાની સલાહ આપવામાં આવી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ગ્રેજ્યુએશન શો 2026 યોજાયો. બેચલર ઓફ ટેક્સટાઇલ ડિઝાઇન 2022 થી 2026ના પ્રથમ બેચના 21 વિદ્યાર્થીઓ અને માસ્ટર ઓફ ફેશન મેનેજમેન્ટના ત્રીજા બેચના 20 વિદ્યાર્થીઓ સ્નાતક થયા હોવાનું નિફ્ટના

0: निदेशक संजय श्रीवास्तवे जणाव्युं हतुं।
1: ये जो कार्यक्रम हुआ है उस टेक्सटाइल डिजाइन के कुछ 21 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं और फैशन मैनेजमेंट स्टूडेंट्स से 20 स्टूडेंट्स ग्रेजुएट कर रहे हैं। ये निफ दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है।
0: मुख्यमंत्री भूपेन्द्र पटेले डांग जिल्लाना पीपल दाहन गामनी श्री गणेश सखी मंडळनी बहेनोने तेमनी सर्जनात्मकता आत्मनिर्भरता अने महिला सशक्तिकरण माटेना प्रयासोने बिरदावता अभिनंदन पाठव्या छे। तेमणे जणाव्युं कि भारतीय संस्कृतिमां नारी शक्तिने विशेष स्थान आपवामां आव्युं छे अने आजे महिलाओ दरेक क्षेत्रमां पोतानी प्रतिभा द्वारा आगवी ओळख ऊभी करी रही छे। अमदावाद सहित राज्यभरमां गरमीनो प्रकोप यथावत जोवा मळी रह्यो छे। हवामान विभागनी आगाही मुजब राज्यमां आगामी दिवसोमां वरसादनी शक्यता नहिवत छे। आगामी 7 दिवस दरमियान राज्यनुं वातावरण शुष्क रहेशे तेमज हवामान विभागना वैज्ञानिक प्रदीप शर्माए जणाव्युं हतुं।
2: अगले 7 दिन तक पूरे गुजरात में मौसम आमतौर पे खुश रहेगा और जो सर्वाधिक मैक्सिमम टेम्परेचर रहा है 42.7 डिग्री सेल्सियस राजकोट में दर्ज किया गया है। अगर विंड्स की बात करें कोस्टल की तो कोस्टल में थोड़ी सी क्योंकि डीप प्रेशर ग्रेडियंट है हल्की विंड्स स्ट्रॉन्ग चल रही है। जो कोस्टल में है पश्चिमी से उत्तर पश्चिमी हवाएं लगती हैं। इधर साउथ गुजरात में भी हमने उत्तर पश्चिम से साउथ वेस्ट डायरेक्शन से और वेस्टर्ली विंड्स लगती हैं और उनकी जो स्पीड दी गई है वो हमने 15 से 20 25 नॉट के आसपास की।
0: પોરબંદર જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત કેનાલ ડિસિલ્ટિંગ ડેમ રિપેરિંગ તળાવ અને ચેકડેમ ઊંડા કરવા વધુ 106 કામોને મંજૂરી અપાતા આ કામગીરી ધમધમી રહી છે। કુલ 263 જેટલા કામો હાથ ધરવામાં આવ્યા હોવાનું નોડલ ઓફિસર અને ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેર આર એ ઓડદરાએ જણાવ્યું હતું।
3: આની અંદર કેનાલ સાફ સફાઈ, તળાવ ઊંડા અહીંયા તળાવ ઊંડા ઉતારવા, ચેકડેમ ઊંડા ઉતારવા, જળાશયોનું ડિસિલ્ટિંગ, કેનાલ સાફ સફાઈ, તળાવ ચેકડેમ રિપેરિંગ, ખેત તલાવડી માટીપાડા વગેરે કામગીરી કરાવવામાં આવે છે, જેનાથી 197.55 કિલોમીટર જેટલી કેનાલ સાફ સફાઈ પણ કામગીરી સમાવેશ કરવામાં આવેલ છે।
0: આઈપીએલ ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી। ગતરાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું। દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો। જવાબમાં કોલકાતા નાઇટ રાઇડર્સ 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું। અને એક મેચમાં વાનખેડે સ્ટેડિયમ ખાતે રાજસ્થાન રોયલ્સે યજમાન મુંબઈ ઇન્ડિયન્સને 30 રનથી હરાવ્યું। અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। NCRB ક્રાઇમ ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો। મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર। રાષ્ટ્રપતિના હસ્તે ગુજરાતના 5 સહિત દેશભરના 66 નામાંકિત વ્યક્તિઓને પદ્મ પુરસ્કારથી નવાજવામાં આવશે। અમદાવાદના ચાંદોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે 4 સાબુ ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી। MBA MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ। અને IPL ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું। આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા। હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
4: યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે। વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે। મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો 0 આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે। જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો। PM સૂર્ય ઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્ય ઘર .gov.in પર।

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 7:45 આપ સાંભળશો ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર, અને ત્યારબાદ કાર્યક્રમ વિવરણ. બસ સમાચાર સાંભળીએ થોડી ક્ષણોમાં.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. અમેરિકાએ ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. અને આઈપીએલ ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. સમાચાર વિગતવાર. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસાનો, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલના ભાવ 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર થયો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે. રાષ્ટ્રપતિ 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કારો એનાયત કરશે. વર્ષ 2026 માટે રાષ્ટ્રપતિએ 131 પદ્મ પુરસ્કારોની મંજૂરી આપી છે, જેમાં 5

પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી પુરસ્કારોનો સમાવેશ થાય છે. ગુજરાતમાંથી સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રે રતિલાલ બોરીસાગર, કળા ક્ષેત્રે ઢોલવાદક મીર હાજી કાસમ, અભિનેતા અરવિંદ વૈદ્ય અને આખ્યાનકાર ધાર્મિકલાલ પંડ્યાને પદ્મશ્રી એનાયત કરાશે. આ ઉપરાંત સમાજસેવા ક્ષેત્રે નિલેશ વિનોદચંદ્ર મંડેલવાલાને પણ પદ્મશ્રીથી સન્માનિત કરાશે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત નાગરિક સન્માન આપવામાં આવે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સચિવ રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા.

0: કરાશે. દર વર્ષે પ્રજાસત્તાક દિવસે આ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવે છે. કલા, સામાજિક કાર્ય, જાહેર બાબતો, વિજ્ઞાન અને ઇજનેરી, વેપાર અને ઉદ્યોગ, દવા, સાહિત્ય, શિક્ષણ, રમતગમત, નાગરિક સેવા વગેરે વિવિધ ક્ષેત્રોમાં પ્રતિષ્ઠિત નાગરિક સન્માન આપવામાં આવે છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજે નવી દિલ્હીમાં હૈદરાબાદ હાઉસ ખાતે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક શાંતિ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ સહિત વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરશે. સચિવ રૂબિયો ગઈકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે 4 દિવસની મુલાકાતે ભારત પહોંચ્યા હતા. તેઓએ ગઈકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળ્યા હતા અને વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગમાં સતત પ્રગતિ વિશે માહિતી આપી હતી. સચિવ રૂબિયોએ પશ્ચિમ એશિયાની પરિસ્થિતિ સહિત વિવિધ પ્રાદેશિક અને વૈશ્વિક મુદ્દાઓ પર અમેરિકાનો દ્રષ્ટિકોણ શેર કર્યો. તેમણે ભારતને અમેરિકાનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું. શ્રી રૂબિયોની 4 દિવસની ભારત મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિની આ પ્રતિક્રિયા આવી હતી. શ્રી રૂબિયોએ શનિવારે પ્રધાનમંત્રી મોદીને મળ્યા હતા. ત્યારબાદ ગઈકાલે વિદેશ પ્રધાન એસ જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ સાથે તેમની મુલાકાત થઈ હતી.
1: ભારત ઓર અમેરિકા કે બીચ રાજનૈતિક સમજ કે બારે મેં હમારે બીચ એક રણનીતિક સાઝેદારી હૈ. યે સાઝેદારી કઈ ક્ષેત્રો મેં દોનોં પક્ષોં કે રાષ્ટ્રીય હિતોં સે બનતી હૈ. બેઠક મેં હમને પશ્ચિમ એશિયા, મધ્ય પૂર્વ, ભારતીય ઉપ મહાદ્વીપ ઓર પૂર્વી એશિયા સે સંબંધિત ઘટનાક્રમો પર ચર્ચા કી.
0: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે વાતચીત કર્યા પછી હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા સહિત ઈરાન સાથેના સોદા પર મોટાભાગે વાટાઘાટો કરવામાં આવી છે. તેમના ટ્રુથ સોશિયલ પ્લેટફોર્મ પર પ્રગતિની જાહેરાત કરી છે. સાંભળીએ એક અહેવાલ.
2: શ્રી ટ્રમ્પને કહા કે સમજૌતે કે અંતિમ પહેલુઓ ઓર વિવરણો પર ચર્ચા જારી હૈ, શીઘ્ર હી ઇસકી ઘોષણા કી જાયેગી, લેકિન ઉન્હોને સમજૌતે કી સમય સીમા કે બારે મેં કોઈ સ્પષ્ટ જાણકારી નહીં દી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને કહા કે સમજૌતે કે બારે મેં ઇઝરાયલ કે સાથ સઉદી અરબ, સંયુક્ત અરબ અમીરાત, કતર, પાકિસ્તાન, તુર્કીએ, મિસ્ર, જોર્ડન ઓર બહરીન સે બાત કી ગઈ હૈ. ઈરાન કે વિદેશ મંત્રાલય કે પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈને અમરીકીઓ પર વિરોધાભાસી બયાન દેને કા આરોપ લગાયા. અમરીકા ઓર ઈરાન કે બીચ 8 અપ્રેલ કો યુદ્ધ વિરામ પર સહમતિ બની થી ઓર તબ સે દીર્ઘકાલિક શાંતિ સમજૌતે કે લીએ બાતચીત જારી હૈ. અમેરિકા દ્વારા ઈરાન કે બંદરગાહોં કી નાકેબંધી કે કારણ ઈરાન ને હોર્મુઝ જળ ડમરૂ મધ્ય કો બંધ કર દિયા હૈ. સમાચાર કક્ષ સે ચંદ્રશેખર શર્મા.
0: ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું છે કે સરકારે સમાન નાગરિક સંહિતાના કાર્યક્ષેત્રમાંથી તમામ આદિવાસી સમુદાયોને બાકાત રાખવા માટે ખાસ જોગવાઈઓ કરી છે. તેનો ઉદ્દેશ્ય તેમના અધિકારોનું સંપૂર્ણ રક્ષણ કરવાનો છે. નવી દિલ્હીમાં એક આદિવાસી સાંસ્કૃતિક મેળાવડાને સંબોધતા ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે
3: નરેન્દ્ર મોદી સરકાર કે ગૃહમંત્રીએ નાતે સ્પષ્ટ કર દેના ચાહતા હું, યુસીસી કી કોઈ પાબંદી વનવાસી જગત પર, વનવાસી વ્યક્તિ પર લગને વાલી નહીં. યુસીસી સે કોઈ વનવાસી અધિકારો કા અતિક્રમણ નહીં હોને વાલા હૈ.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIRNews_ABADને ફોલો કરશો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ગઈકાલે નવી દિલ્હીમાં બોઇંગ કંપનીના વૈશ્વિક નિયમો અને પોલિસી સંચાલન કરનાર નાયબ મુખ્યપ્રધાન જેફ શોકીને મળ્યા હતા. શ્રી ગોયલે જણાવ્યું કે બેઠક દરમિયાન બંને પક્ષોએ ઉડ્ડયન અને એરોસ્પેસ ઉત્પાદનમાં ભારત અમેરિકા સહયોગને આગળ વધારવાની સાથે આ બેઠકમાં જાળવણી, સમારકામ અને અનેક તકો વિકસાવવા, કૌશલ્ય, સપ્લાય ચેઇન, નવીનતા અને વિશ્વસનીય વૈશ્વિક ઉત્પાદન એન્જિનિયરિંગ હબ તરીકે ભારતની ભૂમિકા વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતી ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ ડ્રાફ્ટ નિયમો પ્રકાશિત કર્યા છે. સાંભળીએ એક અહેવાલ.
4: ભારત જી રામજી એક્ટને 20 સાલ પુરાને મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગારંટી અધિનિયમ 2005 કી જગે લી હૈ. નયે કાનૂન કે તહેત અબ એક વિત્તીય વર્ષ મેં રોજગાર કી ગારંટી 100 દિનો સે બઢાકર 125 દિન કર દી ગઈ હૈ. મંત્રાલય ને બતાયા કી મસૌદા નિયમો કો જનતા સે સુઝાવ ઓર રાય લેને કે લીએ સાર્વજનિક કિયા ગયા હૈ. નયે કાનૂન મેં મજદૂરી કા ભુગતાન સમય પર પારદર્શી ઓર જવાબદેહી કે સાથ કરને પર વિશેષ જોર દિયા ગયા હૈ. ઇસકે અલાવા તય સમય કે ભીતર કામ નહીં મિલને પર બેરોજગારી ભત્તા દેને કા ભી પ્રાવધાન કિયા ગયા હૈ. VBG રામજી એક્ટ 1 જુલાઈ સભી રાજ્યો

0: और केंद्र शासित प्रदेशों में लागू होगा। अक्षित वैद्यान, आकाशवाणी समाचार, दिल्ली।
1: ग्रामीण विकास मंत्रालये जणાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ, હિસ્સેદાર, સંગઠન અથવા સંસ્થા આવતા મહિનાની 21 તારીખ સુધીમાં વિચારણા માટે ડ્રાફ્ટ નિયમો પર વાંધા અને સૂચનો સબમિટ કરી શકે છે। મહારાષ્ટ્ર શહેરમાં TCA સુવિધા સાથે જોડાયેલા કથિત જાતીય શોષણ અને ધર્મ પરિવર્તનના પ્રયાસના કેસના સંદર્ભમાં નાસિકની કોર્ટમાં 1500 પાનાની ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે। SIT ચીફ સંદીપ મિટકના જણાવ્યા અનુસાર ગઈકાલે 4 આરોપીઓ મતિન પટેલ, નિદા ખાન, દાનિશ શેખ અને તોસીફ અત્તાર સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી। તેમણે કહ્યું કે ગુનાઓ સાથે જોડાયેલા 7-8 વ્યક્તિઓને લગતી વધારાની ચાર્જશીટ આગામી 3-4 દિવસમાં દાખલ થવાની અપેક્ષા છે। બાંગ્લાદેશના ભારતીય હાઈ કમિશનર પ્રણવ વર્માએ ગઈકાલે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી તારિક રહેમાનને વિદાય આપી હતી। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બાંગ્લાદેશમાં ભારતીય હાઈ કમિશન દ્વારા પોસ્ટ કરાયેલી માહિતી મુજબ પ્રધાનમંત્રીએ ભારત બાંગ્લાદેશ સંબંધોને મજબૂત બનાવવામાં યોગદાન આપવા બદલ શ્રી વર્માનો આભાર માન્યો હતો અને તેમની આગામી જવાબદારી માટે શુભેચ્છાઓ પાઠવી હતી। IPL ક્રિકેટમાં ગઈકાલે 2 મેચ રમાઈ હતી। ગત રાત્રે કોલકાતાના ઈડન ગાર્ડન ખાતે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રનથી હરાવ્યું। દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને જીતવા માટે 204 રનનો લક્ષ્યાંક આપ્યો। જવાબમાં KKR 18.4 ઓવરમાં માત્ર 163 રન જ બનાવી શક્યું। બેટિંગમાં ઉતરતા દિલ્હી કેપિટલ્સે નિર્ધારિત 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 203 રન બનાવ્યા હતા। અગાઉ કોલકાતા નાઇટ રાઇડર્સે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો। કુલદીપ યાદવને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો। અને આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી કરણ મકવાણા।
2: આજના મોટાભાગના અખબારોમાં ઈરાન અમેરિકા યુદ્ધ અંગેના સમાચાર હેડલાઇનમાં વાંચવા મળી રહ્યા છે। સંદેશની હેડલાઇન છે, ઈરાન યુદ્ધનો અંત નજીક, હોર્મુઝ સ્ટ્રેટ ફરી ખુલશે। નવગુજરાત સમય લખે છે, ડીલનો તખતો તૈયાર, અમેરિકા ઈરાન યુદ્ધનો અંત નજીક। દિવ્ય ભાસ્કર લખે છે, ડીલ પર વાટાઘાટો અંતિમ તબક્કામાં, ટ્રમ્પ, હોર્મુઝ પુનઃસ્થાપન 30 દિવસ પછી ઈરાન।
1: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે। ડોક્ટર એસ જયશંકર આજે અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો સાથે દ્વિપક્ષીય બેઠક કરશે। અમેરિકા, ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી। અને IPL ક્રિકેટમાં દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું। આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ.

બરાબર 8 વાગ્યા અને 15 મિનિટે આપ સાંભળશો કાર્યક્રમ ત્રિવેણી. 8 વાગ્યા અને 30 મિનિટે મુંબઈથી પ્રસારિત કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા અને 9 વાગ્યા અને 30 મિનિટે આજ કે ફનકાર અમારા મુંબઈ કેન્દ્ર પરથી. સવારે 10 વાગ્યા અને 2 મિનિટે ગુજરાતી ગીતો, 10 વાગ્યા અને 30 મિનિટે મસ્તીભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ, 11 વાગ્યા અને 2 મિનિટે થીમ આધારિત ગીતોનો કાર્યક્રમ દિલસે અને 11 વાગ્યા અને 30 મિનિટે જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ. બપોરે 12 વાગ્યા અને 5 મિનિટે યાદો કી મહેફિલ, 12 વાગ્યા અને 30 મિનિટે મહિલાઓ માટેનો કાર્યક્રમ સૈયર, જેમાં આજે આકાશવાણીના 90 વર્ષની પ્રસારણ યાત્રાની ઉજવણી નિમિત્તે મહેશ શાહ અને હિતેશ માવાણીની વાતચીત. બપોરે 1 વાગે

0: અમારા મુંબઈ કેન્દ્ર પરથી પ્રસારિત થશે કાર્યક્રમ સુરીલા સફર. 2 વાગે ત્રિવેણી અને 2:35 ગુજરાતી સુગમ સંગીત. સખીઓ માટેનો કાર્યક્રમ સખી સહેલી બપોરે 3 વાગે અમારા મુંબઈ કેન્દ્ર પરથી. 4 વાગે આપ સાંભળશો પિટારા અંતર્ગત ઉજાલે ઉનકી યાદો કે. સાંજે 5 વાગે આપ સાંભળશો સરગમ. 5:30 સુરીલી સાંજ. 6 વાગે સુરીલા સફર હિન્દી રેટ્રો ગીતોનો કાર્યક્રમ આપ સાંભળી શકશો. 7 વાગે આપ સાંભળશો ફોજી ભાઈઓ માટેનો કાર્યક્રમ જય માલા. 7:45 ગીત અને 8 વાગે રેડિયો નાટક હવા મહેલ. 8:15 નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગે આપકે લીએ 9:30 ફિલ્મ સંગીત. રાત્રે 10 વાગે છાયા ગીત અને 10:30 ઢલતી જાય રાત. તો આ હતું આજે દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોનું વિવરણ. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की. महीने के आखिरी रविवार का रहता है इंतजार, मलियाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ. तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर. आप भी माननीय प्रधानमंत्री जी की मन की बात का हिस्सा बन सकते हैं. इसके लिए आप अपने सुझाव 29 मई तक टोल फ्री नंबर 1800117800 पर रिकॉर्ड कर सकते हैं या फिर 1922 पर भी कॉल कर सकते हैं. अपने सुझाव नमो ऐप या MyGov के ओपन फोरम में पोस्ट कर सकते हैं या पोस्ट बॉक्स नंबर 111 आकाशवाणी दिल्ली पर भी भेज सकते हैं. तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात.
2: थोड़ी देर में आप सुनेंगे समाचार.

0: बाजीराव मस्तानी। इस फिल्म में आपने सुना श्रेया घोषाल और वैशाली मादे की आवाजें, सिद्धार्थ गरिमा के बोल थे, जैकी वंजारी का संगीत था।
1: आप ट्यून करियो छे 96.7 FM पर विविध भारतीनी विज्ञापन प्रसारण सेवानुं अमदावाद केन्द्र। प्रस्तुत छे प्रायोजक कार्यक्रम अनुरूप विवाह संस्था।
2: आ प्रोग्रामना प्रायोजक अनुरूप विवाह संस्था।
3: नमस्ते, अनुरूप विवाह संस्था द्वारा प्रस्तुत शोध अनुरूप जोड़ेदारनी आ कार्यक्रममां आपनुं हार्दिक स्वागत छे। आजनो एपिसोड खास छे कारण के विश्वास, परंपरा अने समय साथे बदलाता प्रवासनो सुंदर संगम एवा अनुरूप विवाह संस्था ए आ वर्षे 51 वर्ष पूर्ण कर्या छे। आजे अनुरूपना मैनेजिंग डायरेक्टर डॉक्टर गौरी कानेटकर आ प्रवास विषे वात करवा माटे आपणी साथे छे। गौरीबेन नमस्ते।
4: नमस्ते, केम छो गुजरात?
3: आजे अनुरूप आटला मोटा स्वरूपमां આપણી સમક્ષ છે, પણ આ પ્રવાસની શરૂઆત જ્યાંથી થઈ તે યાદો તરફ પાછા વળીને જુઓ છો તો ખરેખર શું ચિત્ર ઊભું થાય છે?
4: સાચું કહું તો મને ખૂબ સંતોષ થાય છે. 1975 મારા સાસુજી અંજલિબેન કાનેટકરે અનુરૂપ સ્થાપિત કર્યું. તે વખતે પાત્રોની માહિતી એક ચોપડીમાં લખવામાં આવતી હતી અને એના દ્વારે અનેક કુટુંબોના સપના સાકાર થયા હતા. આશરે 26 વર્ષ પહેલેમાં આ જવાબદારી લીધી અને કાર્યને એક નવી દિશા આપવાનો પ્રવાસ કર્યો. ત્યાર પછી અમારી આગામી પેઢી પણ આ પ્રવાસમાં જોડાઈ. 2001 મારા જ્યેષ્ઠ પુત્ર અમે અને અનુરૂપની પહેલી વેબસાઈટ શરૂ કરી. તે વખતે એ ખૂબ જ મૂળભૂત સ્વરૂપમાં હતી, પરંતુ આજે તે વ્યાપક અને અપડેટેડ સ્વરૂપમાં અનેક સભ્યોને જોડી રહી છે. 2004 સાંગલીમાં પહેલી શાખા શરૂ થઈ. આજે મહારાષ્ટ્ર અને બીજા રાજ્યો માં લગભગ 14 ઓફિસ કાર્યરત છે. 2014 મારો નાનો પુત્ર તન્મય ફૂલ ટાઈમ અનુરૂપમાં જોડાયો અને નવી પહેલોને વેગ મળ્યો. 2015 મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવાના આવી. આજે તેના અપડેટેડ સ્વરૂપનો ઉપયોગ હજારો સભ્યો કરી રહ્યા છે.
3: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રી વાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા, 51 વર્ષના લાંબા અનુભવ વાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે

0: અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-2677-991 આ નંબર પર. 1-800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com. આજના બદલાતા સમયમાં લગ્ન કરવા જેટલું મહત્વપૂર્ણ છે એટલું જ મહત્વપૂર્ણ છે લગ્ન ટકી રહેવા અને ખેલવા. અનુરૂપ આ સફરને કેવી રીતે ટેકો આપે છે?
1: અમારો સૂત્ર છે કે અનુરૂપ લગ્નને રૂપ આપે અને તે ટકી રહે અને ખીલે. તેથી જ અમે ફક્ત પાત્રોની સૂચિ આપવાનું કાર્ય નથી કરતા. લાઈફ પાર્ટનર શોધવાની સફરને સરળ બનવાના માટે અમે વ્યક્તિગત માર્ગદર્શન તથા કાઉન્સેલિંગ આપીએ છીએ અને વિવિધ ઇવેન્ટ્સ અને રૂબરૂ વાત મેચમેકિંગના કાર્યક્રમો ગોઠવીએ છીએ. અમે દર વર્ષે ભારત અને વિદેશમાં લગભગ 100 કાર્યક્રમનું આયોજન કરીએ છીએ. 2014 થી અમે યુએસએ, ઓસ્ટ્રેલિયા, કેનેડા, યુકે, જર્મની અને ન્યુઝીલેન્ડ જેવા દેશોમાં રૂબરૂ આ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યા છીએ. ટૂંકમાં વિશ્વના જે ખૂણામાં લોકો લગ્ન કરવા માંગે છે ત્યાં અનુરૂપ પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.
0: ગૌરીબેન, અને તાજેતરમાં અનુરૂપે નવા સમુદાયો સુધી પણ તેની સેવાઓ વિસ્તારવાનો નિર્ણય લીધો?
1: હા, કોવિડ પછી એવો વિચાર આવ્યો કે અમે આટલા વર્ષોથી મરાઠી સમુદાયને જે સેવા આપી રહ્યા છીએ તે અન્ય સમુદાયોને પણ આપવી જોઈએ. મરાઠી ગુજરાત સંબંધોની નિકટતાને ધ્યાનમાં રાખીને 2023માં ગુજરાતી શાખા શરૂ કરવાના આવી. આ નવા પ્રવાસને પણ ખૂબ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતીઓ અમારા વિદેશમાંના ઇવેન્ટ્સમાં પણ ભાગ લે છે. વડોદરા, અમદાવાદની ઓફિસ પછી અમે ટૂંક સમયમાં સુરત અને રાજકોટમાં પણ શાખાઓ ખોલીશું.
0: ગૌરીબેન, આ આખી સફર પર પાછા વળીને જોતા તમને સૌથી વધુ સંતોષ શાનો લાગે છે?
1: અમારા માટે સૌથી મોટો આનંદ સ્થાયી સંબંધો છે. દર વર્ષે આશરે 7,000 લગ્નો અનુરૂપ દ્વારા ગોઠવાય છે. આજ અમારા કામ માટે સાચી પ્રેરણા છે.
0: ગૌરીબેન, ખરેખર 51 વર્ષની આ યાત્રા એટલે વિશ્વાસનો સંગ્રહ અને સુંદર સંબંધોની નિર્માણ. અનુરૂપ વિવાહ સંસ્થાને તેના ભવિષ્યના પ્રયાસો માટે શુભકામનાઓ.
1: ધન્યવાદ.
0: શ્રોતાઓ, સર્વજાતિના ઉચ્ચ શિક્ષિત એટલે ઓછામાં ઓછા ડિપ્લોમા કે ડિગ્રીવાળા મરાઠી અને હવે ગુજરાતી વધુવર માટે પણ અનુરૂપ વિવાહ સંસ્થા. 51 વર્ષના લાંબા અનુભવવાળી અનુરૂપ વિવાહ સંસ્થા. આજે જ નામ નોંધાવો અને તરત જ વહુ કે જમાઈની શોધનો શુભારંભ કરો. વધુ માહિતી માટે અને નામ નોંધાવવા માટે સંપર્ક કરો 1-800-2677-991 આ નંબર પર. 1-800-2677-991 અને વેબસાઇટ www.anurupvivah.com.
2: નિર્માણની સંકલ્પના બા એમ જોગલેકર.
3: આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ અનુરૂપ વિવાહ સંસ્થા. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે આપ સાંભળશો કાર્યક્રમ ચિત્રલોકનો શેષ ભાગ એક નાનકડા વિજ્ઞાપન બાદ.
4: સપનોકો હકીકતમાં બદલને કે લિયે સહી સમય પર સહી કદમ ઉઠાના જરૂરી હૈ. ભારતીય વાયુસેનામાં કમિશન્ડ ઓફિસર બનને કે લિયે એફકેટ 2 ઓફ 2026 કે આવેદન 20 મે સે ખુલે હૈ. વિવરણ કે લિયે વિઝિટ કરે afcat.edcil.co.in પર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 10 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકા ઈરાનની શાંતિ દરખાસ્તને સ્વીકારવાની આશા અને ઈંધણના દરોમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સ 800 અને નિફ્ટી 240 અંકોનો ઉછાળો. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયાથી વધુનો વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા દરેક પ્રકારના આતંકવાદનો સામનો કરવા માટે તૈયાર. અમેરિકાએ ઇઝરાયેલ અને અન્ય સહયોગીઓ સાથે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા અંગે વાટાઘાટો કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA 28મી મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા UG 2026 મુલતવી રાખી. સરકારે વ્યાપક જાહેર પરામર્શ માટે VBG રામજી અધિનિયમ 2025 હેઠળ ડ્રાફ્ટ નિયમો પ્રકાશિત કર્યા. આગામી 21મી જૂન સુધી વાંધા અરજી મોકલવાની રહેશે. મુખ્યમંત્રીએ ડાંગના પીપલદાહદ ગામની શ્રી ગણેશ સખી મંડળની બહેનોની તેમની સર્જનાત્મકતા, આત્મનિર્ભરતા અને મહિલા સશક્તિકરણ માટેના પ્રયાસોને બિરદાવતા અભિનંદન પાઠવ્યા. NCRB ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓનો જપ્ત કરીને 3ની ધરપકડ કરી. MBA MCAમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. પ્રવાસીઓથી ભરેલી ખાનગી બસ ગોંડલ પાસે પલટી જતા 2 મહિલા મુસાફરોના મોત. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી દ્વારા ગ્રેજ્યુએશન શો 2026 યોજાયો. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ યથાવત જોવા મળી રહ્યો છે. અને IPL ક્રિકેટમાં ગઈકાલે દિલ્હી કેપિટલ્સે કોલકાતા નાઇટ રાઇડર્સને 40 રને હરાવ્યું. હવે પછી આપ 11 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે કાર્યક્રમ ગુજરાતી ગીત. મિત્રો, આજે છે ગંગા દશેરા. આ હિન્દુ ધર્મનો એક પવિત્ર તહેવાર છે. પૌરાણિક કથાઓ અનુસાર રાજા ભગીરથે કરેલી કઠોર તપસ્યાના પરિણામે માતા ગંગા આજના દિવસે પૃથ્વી પર અવતરિત થયા હતા. માન્યતા છે કે આજના દિવસે ગંગા નદીમાં સ્નાન કરવાથી મનુષ્યના 10 પ્રકારના પાપો નાશ પામે છે. આ ખાસ દિવસે પાણીના માટલા, પંખા, તરબૂચ અને કેરી જેવી ગરમીમાં રાહત આપતી વસ્તુઓનું દાન કરવાનું વિશેષ મહત્વ છે.

ગુજરાતમાં પણ વિવિધ તીર્થસ્થાનો જેવા કે ચાણોદ અને ડાકોર ખાતે ભક્તો પવિત્ર નદીઓમાં આસ્થાની ડૂબકી લગાવીને આ ઉત્સવની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરે છે. તો આજના આ વિશેષ દિવસની માહિતી સાથે ગુજરાતી ગીતોના કાર્યક્રમની શરૂઆત કરીએ અને માણીએ આશા ભોંસલેના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના.

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં હવે સાંભળીએ તુષાર શુક્લની આ રચના કલ્યાણી કોઠાળકરના સ્વરમાં।

આપ આનંદ માણી રહ્યો છો ગુજરાતી ગીતોનું વિવિધ ભારતી નામદાવાદ કેન્દ્ર પરથી. કાર્યક્રમમાં હવે સાંભળીએ આજનું અંતિમ ગીત સૈફ પાલનપુરીનું દીપ્તિ પાઠકના સ્વરમાં.

દીપ્તિ પાઠકના સ્વરમાં ગવાયેલી સૈફ પાલનપુરીની આ ગઝલ સાથે આજનો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત કરવાની જાનકીને રજા આપશો. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. પ્રસ્તુત છે મસ્તી ભર્યા ગીતોનો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમ. મિત્રો, આજે છે વિશ્વ ફૂટબોલ દિવસ, એક એવી રમતનો દિવસ જે માત્ર રમત નથી પણ જુસ્સો, ટીમવર્ક અને સપનાઓની ઉડાન છે. મેદાન પર 90 મિનિટ ચાલતી આ રમત લાખો દિલોને એકસાથે ધડકવા મજબૂર કરી દે છે. ગોલની ખુશી હોય કે ટીમ માટેનો જુસ્સો, ફૂટબોલ દુનિયાને એક સાથે જોડે છે. તો આજે વિશ્વ ફૂટબોલ દિવસ પર ચલો શરૂઆત કરીએ એક એવા ગીત સાથે જેમાં છે ઉર્જા, જોશ અને જીતવાની ભાવના. તો આવો સાંભળીએ ભાગ મિલ્ખા ભાગ ફિલ્મનું આ ગીત સિદ્ધાર્થ માધવનના સ્વરમાં, સંગીતકાર શંકર એહસાન લોય અને ગીતકાર પ્રસૂન જોશી.

આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી. આકાશવાણી

આપ આનંદ માણી રહ્યા છો કાર્યક્રમ ધૂમ મસ્તી ધૂમનો, અને હવે સાંભળીએ અરિજીત સિંગ અને નેહા કક્કડના સ્વરમાં યારિયા 2 ફિલ્મનું આ ગીત. ગીતકાર અને સંગીતકાર યો યો હની સિંગ.

હવે સાંભળીએ આજના ધૂમમસ્તી ધૂમ કાર્યક્રમનું અંતિમ ગીત, શંકર મહાદેવન અને સુનિધિ ચૌહાણના સ્વરમાં દોસ્તાના ફિલ્મનું. સંગીતકાર વિશાલ શેખર અને ગીતકાર કુમાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM પર વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. બરાબર 11 વાગે આપ સાંભળશો મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. અમેરિકા ઈરાનની શાંતિ દરખાસ્તને સ્વીકારવાની આશા અને ઈંધણના વૈશ્વિક દરોમાં ઘટાડાના પગલે ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સમાં 926 અને નિફટીમાં 262 અંકોનો ઉછાળો. આતંકી ફંડિંગ મામલે કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળો પર એનઆઈએના દરોડા. ભૂટાનના પ્રધાનમંત્રી ડાશો શેરિંગ તોબગે આજે આસામની મુલાકાતે. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના 12 સભ્યો માટે આજે સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર 1 જૂનથી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક. પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 5 દિવસની હજ યાત્રા આજથી શરૂ. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી મુસ્લિમ સમુદાયના 10 લાખથી વધુ લોકો મક્કાની હજ યાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીના ખાતે એકત્રિત થશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયાથી વધુનો વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે ભારત અને અમેરિકા દરેક પ્રકારના આતંકવાદનો સામનો કરવા માટે તૈયાર. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી એનટીએ 28 મેના રોજ યોજાનારી સંયુક્ત યુનિવર્સિટી પ્રવેશ પરીક્ષા ક્યુએટ યુજી 2026 મુલતવી રાખી. એનસીઆરબી ક્રાઇમ ઇન ઇન્ડિયા 2024ના અહેવાલ અનુસાર રાષ્ટ્રીય સરેરાશ કરતાં ગુજરાતમાં ગુનાખોરીનો દર ખૂબ ઓછો. મહિલા અને બાળ સુરક્ષામાં ગુજરાત દેશભરમાં અગ્રેસર. અમદાવાદના ચાંદલોડિયામાંથી ક્રાઇમ બ્રાન્ચે ચા, સાબુ, ઘી સહિતની વેચાતી નકલી ચીજવસ્તુઓ જપ્ત કરીને 3ની ધરપકડ કરી અને એમબીએ એમસીએમાં પ્રવેશ પ્રક્રિયાનો આજથી આરંભ. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

કરો જો પ્રેમના અર્થ તો છે અનેક, સમજો તો પ્રેમ પોતે જ અર્થ છે એક. પ્રેમ જે દરેક વ્યક્તિ માટે અલગ લાગણી, અલગ અનુભવ અને અલગ વ્યાખ્યા લઈને આવે છે. પ્રેમ જે કોઈ માટે મિત્રતા છે તો કોઈ માટે વિરહની વેદના, ને કોઈ માટે માત્ર એક સ્મિત. માત્ર અઢી અક્ષરના આ શબ્દનો અર્થ કરવા બેસીએ તો કદાચ અનંત શબ્દો પણ ઓછા પડે, પણ જો આ લાગણીને સાચા હૃદયથી સમજીએ તો પ્રેમ શબ્દ પોતે જ એક સુંદર વ્યાખ્યા બની જાય. અને આજે બોલિવૂડમાં પ્રેમને એક નવી પરિભાષા આપનાર, લાગણીઓને રંગ, સંગીત અને શબ્દોથી જીવંત બનાવનાર એવા

આ ફિલ્મ નિર્માતા, લેખક અને દિગ્દર્શક કરણ જોહરનો જન્મદિવસ છે. તો આજે દિલસે કાર્યક્રમમાં આપને લઈ જઈએ પ્રેમની સફરે કરણ જોહરની ફિલ્મના ગીતોની સાથે.

દિલ સે કાર્યક્રમમાં હવે આપણે સંભળાવીએ એક એવું ગીત જ્યાં પ્રેમ એ માત્ર લાગણી જ નહીં પણ જીવનનો સુંદર અધ્યાય બની જાય છે. એક એવો અધ્યાય જ્યાં મિત્રતા અને પ્રેમ વચ્ચેની રેખા ધીમે ધીમે ધૂંધળી થવા માંડે છે અને કહી જાય છે એક એવી કહાની જ્યારે આ દિલ એ પહેલીવાર પોતાની લાગણીઓને નામ આપ્યું હતું.

શ્રોતા મિત્રો, જ્યારે આપણી ગમતી વ્યક્તિ આપણને મળી જાય છે ત્યારે આપણું મન પણ પ્રેમના રંગે રંગાઈ જાય છે અને પ્રેમ એક ઓળખ બની જાય છે અને આ સમયે દિલમાં ઝીલાય છે એક પ્રેમ ભર્યો અહેસાસ જે બની જાય છે થોડો ખાસ. સંભળાવીએ આપને એવું જ એક ખાસ ગીત લતા મંગેશકર અને ઉદિત નારાયણના યુગલ સ્વરોમાં ફિલ્મ દિલવાલે દુલ્હનિયા લે જાયેંગેનું, જેમાં સંગીત આપ્યું છે જતીન લલિતે અને શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ.

શ્રોતા મિત્રો, પ્રેમ વિના આપણું આ જીવન અધૂરું લાગે છે. જ્યારે આપણી ગમતી વ્યક્તિ સાથે ન હોય તો અનુભવાય છે અપૂર્ણતા, પણ જ્યારે એ જ ગમતી વ્યક્તિનો મળી જાય સાથ તો અનુભવાય છે સંપૂર્ણતા. આવા જ એક અહેસાસ સાથે આપને સંભળાવીએ દિલ સે કાર્યક્રમનું અંતિમ ગીત, જ્યાં પ્રેમ હવે ફક્ત આરંભ જ નથી પણ એકરૂપતામાં ફેરવાઈ જાય છે. કાર્યક્રમનું અંતિમ ગીત આપને સંભળાવીએ અરિજિત સિંઘના સ્વરમાં ફિલ્મ એ દિલ હૈ મુશ્કિલનું, જેમાં સંગીત આપ્યું છે પ્રીતમે અને શબ્દો લખ્યા છે અમિતાભ ભટ્ટાચાર્યએ.

FM 96.7 મેગાહર્ટ્ઝ પર આપ સાંભળી રહ્યા છો વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થયો છે 11:30. રજૂ કરીએ છીએ જૂના હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ તરન્નુમ.

શ્રોતા મિત્રો, તરન્નુમ કાર્યક્રમમાં આજે આપને સંભળાવીએ એવા કેટલાક સદાબહાર ગીતો જ્યાં પુષ્પોની સુગંધ મહેકે છે અને પ્રેમની લાગણીઓ સુર બનીને વહે છે. તો ચાલો પ્રારંભ કરીએ કિશોર કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરમાં ગવાયેલા ફિલ્મ તેરે મેરે સપનેના આ ગીત સાથે, જેના શબ્દો લખ્યા છે નીરજે.

મિત્રો, જેમ વસંત ઋતુ આવતા જ પુષ્પ અને પર્ણોને નવી કૂંપણો ફૂટે છે, તેવી જ રીતે જ્યારે આપણી કોઈ ગમતી વ્યક્તિ આપણા જીવનમાં આવી જાય તો આપણું દિલ બાગ બાગ થઈ જાય છે. આ વાત પર આપને સંભળાવીએ લતા મંગેશકર અને મુકેશના યુગલસ્વરોમાં ચુપકે ચુપકે ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે SD બર્મને અને શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ.

લતા મંગેશકરના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો રોટી ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે અને શબ્દો લખ્યા છે આનંદ બક્ષીએ.

તરન્નુમ કાર્યક્રમ આપ માણી રહ્યા છો વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પરથી, જ્યાં આજે આપને સંભળાવી રહ્યા છીએ એવા ગીતો જેમાં ફૂલોની સુવાસ સાથે દિલની લાગણીઓ પણ ખીલી ઉઠે છે અને સંગીતના સુરો સમજાવે છે પ્રેમની એક નવી પરિભાષા. શ્રોતા મિત્રો, આ વાત પર મને અજ્ઞાતનો એક શેર યાદ આવે છે. કાંટો સે ઘિરા

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા લતા મંગેશકર અને મોહમ્મદ રફીના યુગલ સ્વરોમાં નાઇટ ઇન લંડન ફિલ્મનું આ ગીત, જેમાં સંગીત હતું લક્ષ્મીકાંત પ્યારેલાલનું અને શબ્દો લખ્યા હતા આનંદ બક્ષીએ. શ્રોતા મિત્રો, જેમ પુષ્પ ખીલે છે અને પોતાની સુવાસ ફેલાવે છે પણ સમય સાથે તે કરમાઈ પણ જાય છે, તેવી જ રીતે મળવાની દરેક પળ પછી વિદાયનો પણ સમય આવે છે. તેવી જ રીતે આજના તરન્નુમ કાર્યક્રમની સંગીત ભરી સફરનો અંતિમ ગીત આપના સુધી પહોંચાડી રહ્યા છીએ, ફિલ્મ શર્મિલીનું, જેમાં સ્વર આપ્યો છે કિશોર કુમારે, સંગીત આપ્યું છે SD બર્મને અને શબ્દો લખ્યા છે નીરજે.

0: શ્રોતા મિત્રો, આમ પુષ્પની માફક જ આપ ખીલતા રહો અને પ્રેમની સુવાસથી તમારું જીવન મહેકાવતા રહો અને જીવનના દરેક પળને સંગીત સાથે જીવતા રહો તેવી મહેચ્છા સાથે તરન્નુમ કાર્યક્રમ સમાપ્ત કરવાની આપના રેડિયો સાથી કંદરપને આપશો રજા. નમસ્કાર.
1: નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું. પશ્ચિમ એશિયામાં શાંતિની શક્યતા પર કાચા તેલના ભાવમાં ઘટાડો. ચાલુ મહિનામાં પહેલીવાર ભાવ $100 નીચે આવ્યા. ભારતીય શેરબજારમાં તેજી. સેન્સેક્સમાં 925 અને નિફ્ટીમાં 260 અંકોનો ઉછાળો. તુર્કીમાં પોલીસે મુખ્ય વિપક્ષી પાર્ટીના મુખ્યાલયમાં જઈને તેમના પદભ્રષ્ટ નેતાઓને બહાર લાવવા માટે ટીયર ગેસ છોડ્યો. મેઘાલયના ઉમરોઈ ખાતે ચાલી રહેલી પ્રથમ બહુરાષ્ટ્રીય સંયુક્ત સૈન્ય કવાયતમાં 12 મિત્ર દેશોના 400થી વધુ સૈનિકો ભાગ લઈ રહ્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કેન્દ્ર સરકાર પર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સતત વધારાના કારણે જનતા પર આર્થિક બોજ નાખવાનો આરોપ લગાવ્યો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સરકારે તમામ આદિવાસી સમુદાયોને યુસીસીના દાયરામાંથી બહાર રાખ્યા છે. યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની કોઈપણ જોગવાઈ આદિવાસી સમુદાયો અથવા વ્યક્તિઓ પર કોઈ પ્રતિબંધ નહીં લાદે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ બાદ જિલ્લા પંચાયત ગાંધીનગરના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખે પદ ગ્રહણ કર્યા. ભાવનગરના તળાજાના સરતાનપર ગામે દરિયામાં ડૂબી જતા 2 બાળકોના મોત, 1 બાળકીનો બચાવ. આતંકી ફંડિંગ મામલે કાશ્મીર ઘાટીમાં અનેક સ્થળો પર એનઆઈએના દરોડા. અમદાવાદ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિતના 12 સભ્યો માટે આજે સાંજે 5 વાગ્યા સુધી ફોર્મ ભરાશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર 1 જૂનથી ભરતી માટે ઓનલાઈન ફોર્મ ભરાશે. દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ તક. અને પશ્ચિમ એશિયામાં તણાવ વચ્ચે 5 દિવસની હજયાત્રા આજથી શરૂ. ભારત સહિત સમગ્ર વિશ્વમાંથી મુસ્લિમ સમુદાયના 10 લાખથી વધુ લોકો મક્કાથી હજયાત્રા શરૂ કરશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા FM ન્યૂઝ હેડલાઇન.

એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે આપને જણાવીએ હવે પછી દિવસ દરમિયાન પ્રસારિત થનારા કાર્યક્રમોની વિગતો. થોડી જ વારમાં બરાબર 12:05 આપ સાંભળશો કાર્યક્રમ યાદો કી મહેફિલ. 12:30 મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર. 1 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સુરીલા સફરનો. 2 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ ત્રિવેણીનો. 2:35 ગુજરાતી ગીતોનો કાર્યક્રમ આપ સાંભળશો. 3 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ સખી સહેલીનો અને 4 વાગે રજૂ કરીશું પિટારા અંતર્ગત ઉજાલે ઉનકી યાદો કે.

શ્રોતા મિત્રો, સાંજે 5 વાગે રજૂ કરીશું કાર્યક્રમ સરગમ. 5:30 સુરીલી સાંજ કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળશો કેટલાક ગુજરાતી ગીતો. 6-7 દરમિયાન જૂના સદાબહાર હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ સુરીલા સફર. 7 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ જયમાલાનો. 7:45 એક ગુજરાતી ગીત આપ સાંભળશો. આઠ વાગ્યાનો સમય રહેશે હવામહલનો. 8:15 ઝરોખા બાદ નવા હિન્દી ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. 9 વાગ્યાનો સમય રહેશે કાર્યક્રમ આપકે લીએનો. 9:30 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ.

વાગ્યાનો સમય રહેશે છાયાગીતના કાર્યક્રમનો અને રાત્રે સભાના સમાપનમાં 10:30 રજૂ કરીશું કાર્યક્રમ ઢલતી જાહેરાત. તો આ હતી માહિતી અમારા હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની.

0: ये है विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। थोड़ी देर में आप सुनेंगे कार्यक्रम यादों की महफिल।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5890।

0: ભાષા સુરતી લહેકો અલગ બને છે. જેમ કે આવજો ને એના બદલે કહે છે આવજોની, અથવા જાવ છું ના બદલે કહે છે જાવ હો. આ ભાષામાં શબ્દોને ટૂંકાવીને બોલવાનું ચલણ છે.
1: હવે કેટલાક લોકપ્રિય સુરતી શબ્દો જોઈએ. હાલો એટલે કે ચાલો, જામીએ એટલે કે જમીએ, હળી મળીને એટલે કે સાથે મળીને, બફારો એટલે કે ભીડવાળી ગરમી અથવા બફારો.
0: અને વાત કરીએ સંસ્કૃતિ અને ઇતિહાસ વિશે તો સુરત એ વેપાર, કાપડ અને હીરા ઉદ્યોગનું મોટું કેન્દ્ર હોવાથી આ બોલી પર મરાઠી, હિન્દી અને ઉર્દુ ભાષાની થોડી અસર જોવા મળે છે. સુરતીઓ ખાણીપીણીના ખૂબ શોખીન હોવાથી તેમની ભાષામાં પણ એ જ ઉત્સાહ અને હૂંફ દેખાય છે.
1: કહેવાય છે કે સુરતના લોકોએ પણ પોતાનો સ્વભાવ પ્રકૃતિ મુજબ સુરતી નહીં પણ હુરતી ભાષા વિકસાવી છે. સ ની જગ્યાએ હ અને ણ ની જગ્યાએ ન નો ઉપયોગ કરતા સુરતીઓની ભાષા પણ અનોખી છે. દાખલા તરીકે દાણા ચણાને દાના ચણા અને સારું ને હારું કહેતા સુરતીઓ જ્યાં જાય ત્યાં ખબર પડી જ જાય કે સુરતથી આવ્યા. ભાષા એ એક સમૂહની ઓળખ હોય છે અને સુરતીઓ પોતાની જીવનશૈલીની સાથે બોલીથી પણ ઓળખાય છે.
0: કેટલાક સુરતી ભાષામાં બોલાતા શબ્દો સાંભળીએ ને તો શ્રોતા મિત્રો નવાઈ લાગે. નવી પેઢીના લોકોને તો કદાચ ખબર પણ નહીં હોય કે બટાકાને અસલ સુરતીઓ આરબીઓ, દાળ ભાતને દખુ ચોખા અને છીકણીને તપખીર કહે છે, તો ગરોળીને પલવડી અને છોકરીને પોરી કહેતા હતા. પિતાને ડોહો કહેવાની હિંમત સુરતીઓ જ કરી શકે છે. હું તો ચાલ્યો એવું કહેવાની જગ્યાએ હું તો ચાલ્યો, આવ્યો ને આવ્યો ને પૈસાને ચીચોડા કહે છે અત્યારના સુરતીઓ.
1: આખા ગુજરાતમાં 94 પ્રખ્યાત, પણ જ્યાંનું ફરસાણ જગ વિખ્યાત છે એ સુરતના લોકો તેને ભૂસું કહે છે. ઊંઘી જવું ને બદલે ઊંઘાઈ જવું અને નાનો ને નાલ્લો કહે છે. સુરત અને આસપાસના કેટલાક ઐતિહાસિક સ્મારકો છે મિત્રો. મુખ્ય આકર્ષણોમાં દાંડી, ડુમસ, હાજીરા, તિથલ અને ઉભરાટ છે. દાંડી એક એવું સ્થળ છે જે ઐતિહાસિક છે, તે ખૂબ મહત્વનું છે. દાંડી એ એવી જગ્યા છે જ્યાં મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ 1930માં શરૂ કરી હતી. સુરત શહેરથી 16 કિલોમીટર દૂર ડુમસ એક બીચ છે. હજીરા એક વધુ સુંદર બીચ છે જે શહેરથી 28 કિલોમીટર દૂર છે. ઉભરાટ શહેરથી 42 કિલોમીટર દૂર એક સુંદર બીચ છે.
0: અને વાત કરીએ સુરતની કળા અને સંસ્કૃતિ વિશે તો એ પણ બહુ જ વૈવિધ્યપૂર્ણ છે અને અહીંના લોકો સામાન્ય રીતે નરમ સ્વભાવના હોય છે. સુરતની ખુશીવાળા લોકો ખૂબ સ્ટાઇલિશ અને જુસ્સાદાર દ્રષ્ટિકોણ ધરાવે છે. સુરત શહેરમાં મોટા ભાગે બોલાતી ભાષા સુરતી ગુજરાતી ભાષા જ છે, પણ લહેકો અલગ. ઘણા લોકો સુરતી સંસ્કૃતિ તરીકે સુરતની અનન્ય સંસ્કૃતિનો ઉલ્લેખ કરતા હોય છે. તેના સ્વાદમાં અલગ હોવા છતાં સુરત સંસ્કૃતિ હજુ પણ ભારતીય સંસ્કૃતિના મુખ્ય સાર જાળવી રાખે છે. મોટાભાગના રહેવાસીઓ હિન્દુ છે, જોકે મુસ્લિમ્સ અને ખ્રિસ્તીઓ પણ અન્ય લઘુમતી સમુદાયોમાં અહીંયાના રહેવાસીઓ છે.
1: અહીં મોટાભાગના મોટા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે, પરંતુ ખાસ કરીને મકર સંક્રાંતિ સાથે નવરાત્રિ અને દિવાળીના તહેવારોને ઉત્સાહથી ઉજવવામાં આવે છે. અને સુરતી માંજો તો જગવિખ્યાત છે જ, અને સુરતનો પોંક, શિયાળામાં લોકો પોંક પાર્ટીની રાહ જોતા હોય, જાણે એ પણ એક ઉત્સવ હોય.
0: અને સુરતના લોકો એકદમ જીવંત, મોજીલા અને મહેમાન આવે એટલે દિલ ખોલીને આવકાર આપનારા. સુરત એટલે એક મિજાજ, ઝડપી જીવન પણ દિલથી જીવતા લોકો. અને હવે સુરતથી સીધા આવીએ પાછા અમદાવાદમાં, એટલે કે એક સરસ મજાની વાતચીત સાંભળવાનો સમય થઈ ગયો છે. શ્રોતા મિત્રો, આપ સૌને જાણ છે જ કે આકાશવાણી પોતાની પ્રસારણ યાત્રાના 90 વર્ષની ઉજવણી કરી રહ્યું છે. એવામાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આકાશવાણી અમદાવાદ સ્ટુડિયો સાથેની પોતાની યાદ અને લાંબી સફરની વાતચીત આપણા સૌ સાથે શેર કરવા માટે, આપણા સૌ સાથે વાગોળવા માટે મહેશભાઈ શાહ સ્ટુડિયોમાં ઉપસ્થિત છે. મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત આવો સાંભળીએ.
2: નમસ્કાર શ્રોતા મિત્રો, આપ જાણો છો તેમ આકાશવાણી પ્રસારણના ગૌરવશાળી 90 વર્ષની અત્યારે ઉજવણી સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આજે આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં ગુજરાતના ગૌરવ બનતા એક સાપ્તાહિક વર્ષોથી જે પ્રકાશિત થાય છે, અમદાવાદના આસિસ્ટન્ટ એડિટર મહેશભાઈ શાહ આપણી સાથે ઉપસ્થિત છે. મહેશભાઈ, તો સૌપ્રથમ તો આપણે વાત

0: કરીએ તો આકાશવાણીના એક નિયમિત શ્રોતા મિત્ર પણ ખરા અને આકાશવાણી સાથે ઘણા વર્ષોથી લગભગ 4 દાયકા જેટલા વધુ સમયથી આકાશવાણી અમદાવાદ સાથે જોડાયેલા છે. મહેશભાઈ, આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે, અભિવાદન છે.
1: ખૂબ ખૂબ આભાર આકાશવાણી પરિવારનો અને હિતેશભાઈ આપનો પણ.
0: મહેશભાઈ, સર્વપ્રથમ તો આપણે શ્રોતા મિત્રોને જણાવીએ કે આપનું એક જે આકાશવાણી સાથેનો કનેક્શન છે, જોડાણ છે, તે આપણે કેવી રીતે જણાવીએ.
1: દરેક સંતાનની કેળવણીમાં કે એના કારકિર્દીમાં એના માતા પિતાનું બહુ મૂલ્ય પ્રદાન હોય એ મારા કિસ્સામાં પણ છે. મારા માતાનું નામ શારદાબેન શાહ છે. એ સાહિત્યના શોખીન અને સંગીતના શોખ, એટલે રેડિયો સાંભળે, એટલે એમના કારણે હું રેડિયો સાંભળતો થયો. અને જે લખવાનું છે મને વારસો મળ્યો એ પિતા પાસેથી મળ્યો. પિતા નાથાલાલ શાહ, એ દેશી નામું લખે, એ ધોળામાં કાળું કરે, એટલે હું પણ ધોળામાં કાળું કરતો થયો. ફરક એટલો, એ દેશી નામું લખવા માંડ્યા અને હું પત્રકાર હતો અને સાહિત્ય અને કલાનું લખતો થયો.
0: ખૂબ સુંદર વાત કરી. શ્રોતા તરીકે આકાશવાણી સાથેના આપણા સંસ્મરણો ખૂબ જ યાદગાર છે. હવે આકાશવાણી અમદાવાદ સાથે પ્રત્યક્ષ રીતે કેવી રીતે જોડાયા અને કઈ સાલમાં જોડાયા?
1: વાત એવી બની કે અમારા ઘરમાં, અમે રાયપુરમાં રહેતો હતો એક રૂમ રસોડામાં, અને ઘરમાં તિજોરી ઉપર અમે રેડિયો મૂકી રાખતા હતા અને મને ગુજરાતી ગીતો સાંભળવાનો, સુગમ સંગીતો સાંભળવાનો બહુ જ શોખ. અમુક ગીતો મને એટલા બધા ફેવરેટ, ખાસ કરીને ભૂપેન્દ્રસિંહ ને એના ગીતો બહુ સાંભળું ગુજરાતી ગીતોને. અને એ ટ્રાન્ઝિસ્ટર રેડિયો હતો, ત્યાં નોટ અને પેન મૂકી રાખ્યું, એટલે ગીત આવે તો એ જ વખતે નોટ ને પેન ખોલીને હું ગીતના શબ્દો ઉતારતો હતો. એટલે ઘણી બધી વાર હું બહુ સ્વીકારું છું, 5 કે 6 વખત એ ગીત સાંભળ્યું જ્યારે ત્યારે, ત્યારે એ ગીતના શબ્દો હું ચેક કરું, કોઈક વસ્તુ ઉચ્ચારણ ખોટો લખાયું હોય, સાંભળ્યું ખોટું હોય, અને એમ કરીને 5-6 વખત એ ગીત સાંભળવામાં આવે એ 1 મહિનો થઈ જાય અને 1 વર્ષ પણ થાય, અને એ રીતે આખું ગીત લખાતું. એટલે એ જે ગીત સાંભળીને લખવાની કેળવણી છે ને, એ મને પત્રકારો તો દોરી ગણે લખવા માંડ્યો. પછી મને થયું મને લખતા આવડે છે તો મારે આકાશવાણીમાં પ્રયત્ન કરવો જોઈએ. એટલે અહીંયા એ વખતે બીજી ભણસાળી સાહેબ યુવાણીના કાર્યક્રમના પ્રોગ્રામ એક્ઝિક્યુટિવ હતા. એ જમાનામાં એવું હતું કે પહેલાં તમારે સ્ક્રિપ્ટ આપવી પડે, સ્ક્રિપ્ટ મંજૂર થાય પછી તમારે ઘેર કોન્ટ્રાક્ટ આવે. એટલે મારી મંજૂર થઈ ગઈ અને એક દિવસ મારા ઘેર દિવાળીના થોડા દિવસ પહેલાં ભરતભાઈ ચૌહાણ, ભરતકુમાર ચૌહાણ છે, એ મારા ઘેર આવ્યા અને મારા કાર્યક્રમનું નામ હતું યુવાણીમાં મારી હાસ્યરસની પસંદગી.
0: એટલે મહેશભાઈ, આ કઈ સાલની વાત?
1: 1980 વાત છે. અને ભરતકુમાર ચૌહાણ મારા ઘેર આવે, એના પ્રોડ્યુસર હતા. એમને એમ કહ્યું કે પહેલાં તો એમને વાંચ્યું કે હાસ્યરસની પસંદગી, એટલે તો કે હાસ્ય લેખક તો કેવડો મોટો હશે ને, આ યુવાણીમાં લખે ને. પછી મેં કીધું હું મહેશ, એટલે કે તમારી જ વાત છે એમ કે. મેં કહ્યું હા સાહેબ, મારી વાત. પછી એમને કહ્યું કે આકાશવાણીમાં નવા વર્ષમાં પહેલો કાર્યક્રમ તમારો થઈ રહેવાનો છે અને કુરિયરમાં અમે મોકલીએ પોસ્ટમાં તો સમયસર ન મળે, એટલે હું જાતે આપું. એટલે મને તો એટલો બધો આનંદ થયો કે કોઈક આકાશવાણીના અધિકારી આપણા ઘેર આવ્યા અને એક આકાશવાણીના પ્રતિનિધિ તરીકે એક આમંત્રણ આપવું આવે કોન્ટ્રાક્ટ. અને પછી એવું બન્યું કે 11મા મહિને નવેમ્બર 1980 હતું, બપોરે મારું 12-1 વાગે રેકોર્ડિંગ થયું ને એ જ સાંજે 8:05 પ્રોગ્રામ પ્રસારિત થયો. 25 મિનિટનો પ્રોગ્રામ હતો, 15 રૂપિયાનો કોન્ટ્રાક્ટ હતો, એટલે અને 1980 એ મારો કોન્ટ્રાક્ટ હતો. એ કોન્ટ્રાક્ટ આજે પણ સાચું, એટલે ત્યારથી આજ સુધી હું આકાશવાણી સાથે જોડાયેલો અને બહુ આનંદ છે. બીજી એક બહુ જ મોટી આનંદની વસ્તુ એવું છે કે આકાશવાણીની જન્મ તારીખ, સ્થાપના દિવસ 16 એપ્રિલ છે અને મારી પણ જન્મ તારીખ 16 એપ્રિલ છે, એટલે મારા માટે તો આ બહુ જીવનનું બહુ મોટું સૌભાગ્ય છે કે આકાશવાણીથી મારી પત્રકારત્વની કારકિર્દી થઈ અને એની મારી જન્મ તારીખ 1 છે.
0: ત્યાર પછી આ પ્રસારણ યાત્રા કેવી રીતે આગળ વધી આપની?
1: પછી હું નિયમિત અહીંયા આવવા માંડ્યો. પછી સતીશ કુમાર સક્સેના સાહેબ હતા, એ યુવાણીના કાર્યક્રમ કરે, એટલે યુવાણીમાં જુદા જુદા કાર્યક્રમ કરે. એમને એક પ્રયોગ એવો કરતો કે ભાઈ કે મહિના દિવસની અંદર રમત જગતની જે કંઈ ઘટનાઓ બની હોય એ બધું છાપામાંથી શોધીને સંકલિત કરીને રેડિયોની પરિભાષામાં લખવાનું અને લખવાનું કે બધા વિષયનું આવે અને એ આપણે જ લખવાનું અને આપણે, જેમ પેલા પ્રાદેશિક સમાચાર એ રાજ્યભરના કે રાષ્ટ્રભરના આવે, આ માત્ર ખેલકૂદના સમાચાર આવે ગુજરાતની, એ બધું છાપામાંથી શોધીને કર્યો. એમને એવી રીતે યુવા જગતના સમાચાર અને રમત જગતના સમાચાર, એટલે એ સંકલન કરીને લખવાનું મારે અને એ વાંચતો. પછી એ ધીમે ધીમે બધું થતું, બધા જેમ જેમ પ્રોડ્યુસરો આવતા ગયા, બધા કોઈ જુદા જુદા કોઈ નવા વિષય આપે કે તમે આની ઉપર કરશો, આની ઉપર કરશો, એટલે કઈ બહુ અખૂટ કહી શકાય એટલા બધા વિષયો પર એ લોકોએ મારી પાસે કામ કરાવ્યું. એટલે હું એવું માનું કે મારી ક્ષમતા એ લોકોએ ચકાસી અથવા એમને મને નાણ્યો કે આના પાસે આ કામ કરી શકાય એવું છે, એટલે એ રીતે હું લખતો થયો આજ સુધી.
0: ભરતભાઈ ચૌહાણ, સતીશભાઈ સક્સેના અને ખાસ કરીને યુવાણીને એસાઇનમેન્ટ મળતા અને
1: બહુ
0: પ્રસારણ યાત્રામાં
1: પછી બહુ જ ચાલુ. હું ધારો હું એમાં બે વાત કહી કે મેં ધારો કે વિષય વૈવિધ્ય મેં કહ્યું કે બધા

0: જુદા જુદા પ્રોડ્યુસર હતા આપણી પાસે કામ લે એટલે, અથવા અથવા એમની પાસે હોય કે ભાઈ મારી પાસે આ ક્ષેત્રનું તમે શું કરશો, હું તમને ધારો કે 5-7 હું વિષય કહું, ધારો કે મેં હાસ્ય રસિક જે મારો ગમતો વિષય છે, હું પત્રકાર તો છું પણ મને હાસ્ય લેખક થવાનું બહુ જ ગમે અને એ ઓળખ હું ઊભી કરી, પણ સૌથી પહેલો એનો આભાર માનીશ કે જે કહેવાય ને કે સૌથી પહેલી હાસ્ય લેખક તરીકેની મારી ઓળખ બનાવી હોય એટલે ઓન રેકોર્ડ કહી શકાય ને જે પહેલું હાસ્યરસની પસંદગી હતી, એટલે હું કહું કે હાસ્ય લેખક તરીકે 2 પુસ્તકો તો હમણાં 5-1 વર્ષમાં જ પ્રકાશિત, પણ એ જ્યારે પહેલો મારો લેખનની શક્તિ જે વિકસાઈ કે એને પ્લેટફોર્મ આપ્યું એ આકાશવાણી આપ્યું હતું એ 1980માં. પછી મેં ધારું કે હાસ્ય રસિક વાર્તાલાપો અહીંયા આપે, જેમ કે સાસરિયામાં પહેલી હોળી, તમને ગમશે આ નવું વર્ષ, મારા નવા વર્ષનો સંકલ્પો, સાસરિયામાં પહેલી હોળી, કામ પડે તો જરૂર કહેજો, આવા બધા હાસ્યના વાર્તાલાપ કર્યા. પછી ભરતભાઈ ચૌહાણ એ વખતે વાટેઘાટે એક સરસ કાર્યક્રમ ચલાવતો એટલે એમાં સાંપ્રત ઘટનાઓ, અને એમાં હું પત્રકાર હતો એટલે હું એવું બધું કરું કે છાપામાંથી થોડું જો પણ એ લિટરલી રિપોર્ટિંગ કરતો, કોઈને ફોનથી કરીએ રૂબરૂ મળે એ બધી વાત કરીને લખીએ, અને એવા લોકોના અહીંયા ઇન્ટરવ્યૂ થાય ફોન ઇન કરીને એ લોકો કરે, અને વાટેઘાટે 25-1 મિનિટનો કાર્યક્રમ હતો એ વાટેઘાટે મને ક્યારેક લખવા આપતા હતા. પછી પ્રાસંગિક વાર્તાલાપો આપે, જે મારી ચોઈસ ગઈકાલે હતી અને આજે બી છે એ છે એ ફીચર રાઇટિંગ. મને ફીચર રાઇટિંગ બહુ જ ગમે અને હું બહુ જ કરું. અહીંયા જયેશ પંડ્યા હતા, એમણે મારી પાસે બહુ સરસ કામો લીધા એટલે હું જયેશભાઈનો બહુ આભાર માની, એમને એમની સાથે ઝંખે છે સથવારો કર્યું, એની અંદર મોટી ઉંમરના લોકો હોય એકલવાયુ જીવન જીવતા હોય અને પછી મોટી ઉંમર એ લોકો લગ્ન કરે છે, લગ્ન એટલે એક જીવનમાં એમને એકબીજાના સથવારો એટલે એ અર્થ કર્યું. પછી અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલય છે એની અંદર કૃત્રિમ વાતાવરણ કર્યું, તો એનું એક પ્રોગ્રામનું નામ હતું પિંજરમાં વન હતું. પછી ભૂકંપ થયો ત્યારે એક અમદાવાદના પ્રોફેસર હતા શ્રેણિક શાહ હતા, જેને પત્ની અને બંને દીકરીઓ અને ઘર આખું ગુમાવી દીધું, એકલવાર થઈ ગયા હતા, તો અમદાવાદના ભૂકંપ વિસ્થાપિતો હતા ત્યાં જઈને પોતે આપતા હતા કે દેખો મેં જીવનમાં બધું જ ગુમાવી દીધું પણ હવે હું સશક્ત થઈને એકલો છું અને બહાર આવીશ અને જીવન સામે લડાયક બનીશ, એટલે બીજા લોકોને પ્રેરણા આપે એવા માટે. અને બીજું એક મારી જીવનનું સૌથી યાદગાર જે ફીચર છે એ સાદિકભાઈ મારી પાસે કર્યું, સાદિક નૂર પઠાણ હતા, ગટરના મરજીવા, આમ તો આપણે સાગરના મરજીવા કે જે મોતી લાવે એ સાગર સુધી, પણ આ ગટર કામદારો વિશેનું હતું કે ગટર કામદારો આપણને બી ખબર છે કે ખુલ્લી ગટર હોય કે ગંદુ પાણી હોય તો આપણે પસાર નથી થઈ જાય, તો એવા સમયમાં ગટર કામદારો આજે પણ ગટરમાં રૂબરૂ પોતે ઉતરીને એ સફાઈ કરે છે, ગંદકી ને બધું દૂર કરે છે, અને એ ન કરે તો આપણું જીવવું મુશ્કેલ થઈ જાય સ્વાસ્થ્યની રીતે કે બીજી રીતે. તો એ ગટરના મરજીવા મેં કર્યું હતું અને એ બહુ જ સરસ હતું, એ મને બહુ જ યાદગાર છે.
1: મહેશભાઈ આપે જેમ વાત કરી કે નાનપણથી જ ઘરમાં રેડિયો સતત ચાલુ રહેતો,
0: આજે પણ
1: પસંદગીનું કોઈ ગીત?
0: મારો ફેવરિટ સિંગર ભૂપેન્દ્રસિંહ છે, એટલે હું બહુ સરસ, મારા માટે તો એ સ્મરણ છે કે હું જે તિજોરી પર નોટ મૂકીને જે ગીતો લખતો હતો એ ભૂપેન્દ્રસિંહના મને બહુ ગમતા હતા. પછી નસીબ એટલું બધું સર, જે માણસનો અવાજ રેડિયો પર સાંભળ્યો હોય, અને અહીં આકાશવાણીમાં મેં 6-1 મહિના કેઝ્યુઅલ તરીકે એક કામ મને પ્રોજેક્ટ આપ્યો હતો, વસુબેન ભટ્ટ હતા અને ભરતભાઈ ચૌહાણના મારફતે મળ્યો હતો, તો એ દિવસોમાં અહીંયા આકાશવાણીને કોન્સર્ટ થવાની હતી, સુગમ સંગીતની હતી અને અવિનાશ વ્યાસની હતી, તો એ વખતે ભૂપેન્દ્રસિંહ એ કોન્સર્ટમાં ગાવાના હતા, એટલે અમદાવાદ આકાશવાણીમાં રેકોર્ડિંગને બધી મિટિંગને માટે એ આવતા હતા રસિકલાલ ભોજક સાહેબ પાસે, એટલે એ વખતે ભૂપેન્દ્રસિંહને પહેલી વાર જોયા અને કોન્સર્ટમાં સાંભળ્યા, એટલે જે માણસનો અવાજ તમે રેડિયો પર સાંભળતા આપણો પ્રિય ગાયક તરીકે જે એને સાંભળેલા હોય અને એને રૂબરૂ જોવો એની સાથે હાથ મિલાવો, એ ભૂપેન્દ્રસિંહ આજે પણ મારા ફેવરિટ, એટલે એનું જ ગીત કરીશું, મારી આંખે કંકુના સૂરજ હાથમાં, આજે કેસેટનું ટાઇટલ પણ એ છે અને એ ગીત પણ ભૂપેન્દ્રસિંહે ગાય.
2: મારી આંખે કંકુના સૂરજ આથમ્યા, આ ગીતમાં એક દિવસ લગ્ન કરીને જે કમાડ પર કંકુના થાપા માર્યા હશે તે કરુણતાથી ભૂંસાઈ જતા અહીં કલ્પ્યા છે. હણહણતી સુવાસ, અજવાળા પહેરીને ઊભા શ્વાસ જેવામાં અભિવ્યક્તિ ગુજરાતી કવિતાના શિખર પર બેઠી છે. મૃત્યુની તીવ્ર સંવેદના અને અભિવ્યક્તિની ફૂલ સહજ કોમળતા આ ગીતને વાગીશ્વરીનું કર્ણફૂલ બનાવી રહે છે.

0: ભૂપેન્દ્ર સિંઘના અવાજમાં અને મહેશભાઈ શાહની પસંદગીનું આ ગીત સાંભળ્યા પછી. મહેશભાઈ, તમે આકાશવાણીમાં જે વાત કરી કેઝ્યુઅલ અસાઇનમેન્ટ તરીકે આવતા, તો કયા કયા વિભાગોમાં કામ કરવા માટેની તક મળી?
1: એકચ્યુઅલી એવું થયું કે મારા અક્ષર બહુ સરસ હતા અને આજે પણ છે, અક્ષર તો બહુ સરસ છે, એટલે મારી હાથે લખેલી સ્ક્રિપ્ટ જ આપવી પડતી. તો એ ભરતકુમાર ચૌહાણ સાહેબે જોયું, જેમને મારે પહેલો કાર્યક્રમ આપ્યો હતો, કે અક્ષર સર મન કે મહેશભાઈ તમારા અક્ષર બહુ સરસ, અહીંયા આકાશવાણીમાં કામ કરશો? એટલે એ ના પાડવાની કોઈની ઈચ્છા જ ના થાય, એટલે મેં કહો હા સાહેબ આજથી કરીશ, તમે કહો. તો એ જ દિવસથી મને અહીંયા બેસાડી દીધું. એટલે એકચ્યુઅલી એવું થયું કે આકાશવાણીની ગ્રામોફોન રેકોર્ડની જે લાઇબ્રેરી છે તો ત્યાં મને લઈ ગયા અને મારી પાસે એક કામ એ સરસે કર્યું કે ગ્રામોફોન રેકોર્ડનું એક રજિસ્ટર તૈયાર કર્યું, જ્યારે પહેલાં નહોતું એ વખતે. અને એમાં એવું કે મેં લાઇબ્રેરી સાયન્સનો કોઈ અભ્યાસ પણ નથી કર્યો, મને સૈદ્ધાંતિક એવી સમજ નથી, પણ મારી જે કોઠા સૂઝ હતી મને કે આમાં આનું રજિસ્ટર બનાવો, તમે શું આપી શકો તમને, એટલે મારી કસોટી કરતા હતા કે મારી પાસે શું સમજ છે. એટલે મેં કહું આપણે આમ આમો લખે, એટલે પછી એ ફોર્મેટ એમને ઓકે બી કર્યું, એટલે જેમાં પહેલાં ક્રમ આવે, પછી ગ્રામોફોન રેકોર્ડનો રજિસ્ટર નંબર જે આપણી લાઇબ્રેરીમાં શું હોય છે, પછી એનું પ્રોડક્શન નામ કે ભાઈ આરકે ફિલ્મ્સ કે ફલાણા ફિલ્મ્સ એ હોય, પછી એની એ સાઈડમાં કયા ગીતો છે, ગીતોના ક્રમ એક બે, પછીના ગીતકાર, સંગીતકાર, ગાયક, પછી એપ્રુવડ છે કે નોટ એપ્રુવડ, અને રિમાર્ક્સનું કોઈ કહેવું. તો એટલે ઘણી બધી વાર એવું કે ભાઈ આ હમણાં વગાડવી ના વગાડવી કે કોઈ કહેવા, એ બધી જ વિગતો મેં અહીંયા લગભગ 6 મહિના રહીને એ ગ્રામોફોન રેકોર્ડ મારા હાથેથી અને ફાઉન્ટન પેનથી કાળી એનાથી બનાવ્યા હતા એ અક્ષરો, અને મારું કામ હજી આજે બી આકાશવાણીની લાઇબ્રેરીમાં છે.
0: એટલે મહેશભાઈ, આપણે અત્યારે જેને આધુનિક ભાષામાં લાઇબ્રેરી માટે જેને મેટાડેટા કહેવાય છે, તો એ કામ તમે એ જમાનામાં કરેલું?
1: હા, કર્યા હતા, કર્યું હતું.
0: ત્યાર પછી અન્ય કોઈ વિભાગોમાં આપને કામગીરી?
1: પછી બીજું એક સરસ એ થયું કે એ દિવસોમાં છે ને આકાશવાણીમાં એક સરસ વિભાગ ચાલતો હતો, એનું નામ છે ARU, એટલે ઓડિયન્સ રિસર્ચ યુનિટ.
0: હજી આજે પણ ચાલે છે?
1: હા, એટલે એ મારા માટે તો એ બહુ જ ઉપકારક, મારી ઘડતરમાં બી એ થયું. એટલે એમાં એવું હતું કે નાટ્ય સંગીતનો હોય, સુગમ સંગીતનો હોય, શાસ્ત્રીય સંગીત, એ બધા કાર્યક્રમ હોય તો એ પહેલાં એના જે કલાકારો કે ચાહકો હોય એને અહીંથી આકાશવાણીથી એક પત્ર જાય કે આ દિવસથી આ દિવસોમાં

0: એક દિવસનો કે ત્રીસ દિવસ સમારંભ છે કે મહોત્સવ છે રેડિયો પર પ્રસાર, અને એ પછી એ કાર્યક્રમ અને બીજા કાર્યક્રમો જે નિયમિત સાંભળતા હોય એ શ્રોતાઓ શું કહેવા માગે છે એ એ કામ આ ઓડિયન્સ રિસર્ચનું, અને એ દ્વારા જાણતા હતા કે કે આપણા કાર્યક્રમોની રિચનેસ કેવી છે, લોકોની પસંદગી શું છે, સુધારો શું કરવું એ બધું. તો એ વખતે અહીંયા એ સાંઈ પ્રસાદ સાહેબ હતા, એના ડિરેક્ટર હતા, કંઈ હોદ્દો મને એક્ઝેક્ટ યાદ નથી, પણ એ હતા. એટલે એમને તમને ફોર્મ આપે અને ફોર્મ ભરવા જવાનું, પેન્સિલ લઈને અને એડ્રેસ પણ એ લોકો આપે કે તમારે આ જગ્યાએ. એટલે અમદાવાદના ઘણા વિસ્તારોમાં સાયકલ લઈને ફર્યો હતો, એક ફોર્મના મને લાગે છે કદાચ 7-1 રૂપિયા આપતા હતા, પણ એ દિવસમાં 5-6 જગ્યા જઈને ફરી એટલે 25-30 રૂપિયા જે મળી જાય ને એ પસેવાની આવક હતી. એટલે હું તેમાં તમારા નામ, સરનામું, ઉંમર, અભ્યાસ, આવક એ બધું લખે, કેટલા વર્ષે પછી આ ફલાણો પ્રોગ્રામ સાંભળ્યો તો આખો સાંભળ્યો, શું સારું લાગ્યું, શું સૂચન આનું આમ, એ બધા સવાલો અને બધું. પણ એકવાર એક ફોર્મ ભરવા ગયો તો નાટક અંગેનું હતું, એટલે મને ક્યાં લખાવ, એટલે હું પૂછું કે આ મન સવાલ પૂછો, તમે નાટક સાંભળેલું? પછી ત્યારથી મને એ કેળવણી થઈ કે હું ફોર્મ ભરવા જઉં છું, એ કામ કરું તો એ પહેલાં જે જેને ફોર્મ ભરવાના છે તો એ પ્રોગ્રામ મારે સાંભળવા જોઈએ, અને નિયમિત સાંભળતો એ થયો. એટલે એના કારણે મને એક એનું વધારે સારું સંધાન રહેતું. પછી ઘણીવાર તો એવું થાય કે જે આપણે સવાલ એક પૂછ્યો ને તો એમાં ડીપમાં બી વધારે થાય, એટલે કોઈક વધારે વાત કરવાની થાય ને, ભલે મારે જવાબ તો એક લીટીમાં જ લખવાનો, મને આ ગમ્યું ના, આમાં આમ થયું હોત તો સારું હતું, પણ એના હિસાબે મારી કેળવણી વધી ગઈ. અને જર્નાલિઝમની ભાષામાં કહું ને તો ઇન્ટરવ્યૂ લેવાની કળા આ એઆર યુનિટને, મને હું ગામડે પણ જતો હતો.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી સાથે 4.5 દાયકાથી પણ વધારે સમયથી શ્રોતા, ત્યાર પછી કેઝ્યુઅલ અસાઈની, અને આપણા નિયમિત વક્તા તરીકે અવારનવાર આવે છે તે મહેશભાઈ શાહ આકાશવાણી અમદાવાદ સ્ટુડિયોઝમાં આવ્યા, અને પ્રસારણની 90 વર્ષની ગૌરવશાળી યાત્રાના સંદર્ભમાં જે વાત કરી તેમને માટે શ્રોતા મિત્રો વતી આપનો ખૂબ ખૂબ આભાર. મહેશભાઈ,
0: ખૂબ ખૂબ આભાર.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા મહેશભાઈ શાહ સાથેની હિતેશ માવાણીની વાતચીત. આશા રાખીએ છીએ કે આ વાતચીત સાંભળીને આપને પણ આકાશવાણીના જૂના દિવસો અને આપની આકાશવાણી સાથેની યાદો તરોતાજા થઈ ગઈ હશે. બસ, તો શ્રોતા મિત્રો, આજનો કાર્યક્રમ અહીં જ પૂરો કરીએ છીએ. લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને રજા આપશો, આવજો, ફરી મળીશું. આપના અભિપ્રાયો અમને આ સરનામે પહોંચાડી શકો છો. નિયામક શ્રી સહિયર, કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009. ઈમેલ આઈડી પણ ફરી એક વાર યાદ કરાવી દઉં, abadsahyar@gmail.com.

0: આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર,
1: પ્રસ્તુત કરતા હતા હિતેશ માવાણી.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 મેગાહર્ટ્ઝ પરથી કરવામાં આવ્યું.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
4: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन. कार्यक्रम सुरीला सफर शुरू होगा बस थोड़ी ही देर के बाद.
3: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાન

થી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: QR કોડ સ્કેન કરો, 5000 નું કેશબેક મેળવો.
2: વાહ, દિવસ સુધરી ગયો. ફસાણો.
3: UPI પિન એન્ટરિંગ ફક્ત પૈસા મોકલવા માટે છે.
4: RBI કહે છે,
3: જાણકાર બનો, સતર્ક રહો.
5: કિતની અચ્છી બાત હે ના, આપ સબ એક અચ્છે મહાન વ્યક્તિત્વ સે મિલ પાતે હે. હમારે શ્રોતા ને લિખા કી उन्हें बहुत सारे गीत पसंद हैं और ज़िंदगी की फ़िलासफ़ी की व्याख्या करता है ये गीत. लगभग सभी गीतों की महफिल की जान होती है. ये गीत बहुत खूबसूरत है. लक्ष्मीकांत प्यारेलाल ने बहुत अच्छा संगीत दिया है इस गीत को. और हमने आपसे पूछा कि आपके पसंदीदा गीत कौन है, तो अपने पसंदीदा गीतों की लिस्ट आप डालते जाइए, शायद कभी कहीं किसी रोज़ हम आपके गीत बजवा सकें. और हमारे श्रोताओं ने बहुत अच्छी अच्छी बातें लिखी हैं इन फिल्मों के हिसाब से. मैं एक श्रोता लिखते हैं कि आज की इबारत पढ़कर आज संगीतकार जोड़ी लक्ष्मीकांत प्यारेलाल जी के गीत ज़्यादा नज़र आ रहे हैं. बिल्कुल सही बात है. तो आज महान संगीतकार जोड़ी के लक्ष्मीकांत जी की पुण्यतिथि भी है. आज भी इस महान संगीतकार का संगीत हमारे मन मस्तिष्क पर छाया हुआ है. बिल्कुल बहुत बढ़िया बात है. इसके साथ ही हमारे श्रोता इस इबारत को पढ़कर बहुत खुश हो गए और उन्होंने लिखा कि वह सुनने वाले नहीं थे, लेकिन उन्हें इबारत पढ़कर लगा कि क्यों नहीं सुन लिया जाए, प्रोग्राम सुनो तो परेशानी कम हो जाएगी. देखिए, संगीत और रेडियो जो है वो आपके जीवन की कई सारी चिंताओं को दूर कर सकता है, तो सुनते रहिए. हमारे श्रोता ने बहुत अच्छी कविता बनाई है कि आसमां में छा गए बादल, तो मौसम का मिजाज बदल दो.

શ્રોતા મિત્રો, સુરીલા સફર કાર્યક્રમનો શેષ ભાગ આપ સાંભળશો થોડી વાર બાદ, પણ તે પહેલા થોડી જ ક્ષણોમાં આપ સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધળી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી. અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં તેજી. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાનાર વર્ષ 2026 માટેના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો પ્રદાન કરશે. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક મહાનુભાવો આ પ્રસંગે ઉપસ્થિત રહેશે. સાંભળીએ એક અહેવાલ.
1: સરકારને ઇસ વર્ષ કુલ 131 પદ્મ પુરસ્કારો કી ઘોષણા કી હૈ. ઇનમે 5 પદ્મ વિભૂષણ, 13 પદ્મભૂષણ ઓર 113 પદ્મશ્રી પુરસ્કાર શામિલ હૈ. પુરસ્કાર પાને વાલો મે 19 મહિલાએ હૈ, જબકિ 16 લોગો કો મરણોપરાંત સમ્માનિત કિયા જાયેગા. પદ્મભૂષણ ઓર પદ્મશ્રી દેશ કે સર્વોચ્ચ નાગરિક સમ્માનો મે શામિલ હૈ. ઇન પુરસ્કારો કી શરૂઆત વર્ષ 1954 મે હુઈ થી. પ્રતિવર્ષ ગણતંત્ર દિવસ પર ઇન પુરસ્કારો કી ઘોષણા કી જાતી હૈ. કલા, સાહિત્ય, શિક્ષા, ખેલ, ચિકિત્સા, સમાજ સેવા, વિજ્ઞાન, અભિયાંત્રિકી, જનસેવા, વ્યાપાર ઓર ઉદ્યોગ સહિત વિભિન્ન ક્ષેત્રો મે ઉત્કૃષ્ટ ઓર વિશિષ્ટ યોગદાન કે લિયે યે પુરસ્કાર દિયે જાતે હૈ. સૌમ્યા શરણ કી રિપોર્ટ કે સાથ સમાચાર કક્ષ સે મે પ્રાચી બાજપેઈ.
0: નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક યોજાશે. ઓસ્ટ્રેલિયા અને જાપાનના વિદેશમંત્રી અને અમેરિકાના રાજ્ય સચિવ માર્કો રૂબિયો આ બેઠકમાં ભાગ લેશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર બેઠકની અધ્યક્ષતા કરશે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે નેતાઓ પ્રાથમિક ક્ષેત્રોમાં ક્વાડ સહયોગને આગળ વધારવા, ચાલુ પહેલો પર પ્રગતિની સમીક્ષા કરવા અને પરસ્પરના અન્ય આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ ઉપર વિચારોનું આદાન પ્રદાન કરશે. સર્વોચ્ચ અદાલતે આજે નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર ચિંતા વ્યક્ત કરી છે. ન્યાયાધીશ પી એસ નરસિંહા અને આલોક આરાધેની બેન્ચે મેડિકલ પ્રવેશ પરીક્ષાનું સંચાલન કરવા માટે ટેસ્ટિંગ એજન્સીને વધુ મજબૂત અને સ્વાયત્ત સંસ્થા સાથે બદલવાની માંગ કરતી અરજીઓ પર કેન્દ્ર, નેશનલ ટેસ્ટિંગ એજન્સી અને સીબીઆઈ પાસેથી જવાબ માંગ્યો છે. અદાલતે એનટીએને ગુરુવાર સુધીમાં એક સોગંદનામું દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે, જેમાં ગયા વર્ષે ઇસરોના ભૂતપૂર્વ વડા કે રાધાકૃષ્ણનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા એજન્સીની કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવા માટે કરવામાં આવેલી ભલામણોનું પાલન કરવાની વિગતો આપવામાં આવી હતી. અરજીઓમાં આરોપ મૂકવામાં આવ્યો હતો કે વારંવાર પેપર લીક થવાથી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓના અધિકારોને અસર થઈ છે. અરજીમાં ભવિષ્યની પરીક્ષાઓની દેખરેખ માટે સર્વોચ્ચ અદાલતના નિવૃત્ત ન્યાયાધીશની આગેવાની હેઠળ ઉચ્ચ દેખરેખ સમિતિની રચના કરવાની પણ માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે પેપર લીકના આરોપો બાદ આ મહિનાની 3 તારીખે લેવાયેલી નીટ યુજી પરીક્ષા રદ કરવામાં આવી હતી. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયાનો, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરાયો છે. 2 અઠવાડિયામાં આ 4થો વધારો છે. આ સાથે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 102.12 રૂપિયા પ્રતિ લીટર, જ્યારે ડીઝલનો ભાવ 95.20 રૂપિયા પ્રતિ લીટર થયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે તેમણે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથે કોઈપણ સોદામાં ઉતાવળ ન કરવા કહ્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રને 3 મહિનાથી ચાલતું યુદ્ધ અટકવાની આશા ધૂંધળી લાગે છે. શ્રી ટ્રમ્પે વધુમાં કહ્યું કે તેમના વહીવટ હેઠળ ઈરાન સાથેના કોઈપણ ભવિષ્યના સોદામાં કોઈ નાણાકીય છૂટછાટોનો સમાવેશ થશે નહીં અને તે અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ બરાક ઓબામાના કાર્યકાળ દરમિયાન થયેલા કરારથી મૂળભૂત રીતે અલગ હશે. તેમણે ઓબામા યુગના ઈરાન પરમાણુ કરારની પણ ટીકા કરી હતી અને દાવો કર્યો કે તેમનો પ્રસ્તાવિત કરાર તહેરાનને પરમાણુ શસ્ત્રો મેળવવાથી અટકાવશે અને આ કરાર ભૂતપૂર્વ અમેરિકન પ્રમુખ બરાક ઓબામા દ્વારા ઘડવામાં આવેલા કરારથી અલગ હશે. અમેરિકન મીડિયાના જણાવ્યા અનુસાર ચર્ચા હેઠળના કરારમાં 60 દિવસના યુદ્ધવિરામનો વધારો, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવાનો અને ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર વધુ વાટાઘાટોનો સમાવેશ થાય છે. જો કે પ્રસ્તાવિત કરારના કારણે રિપબ્લિકનોમાં પણ ભાગલા પડ્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા X હેન્ડલ AIR ન્યૂઝ _ABAD

0: એને ફોલો કરશો.
1: વાર્ષિક 5 દિવસીય હજયાત્રા આજથી શરૂ થઈ રહી છે. ભારત સહિત વિશ્વભરના મુસ્લિમ સમુદાયના 10,60,000થી વધુ લોકો પવિત્ર શહેર મક્કાથી હજયાત્રા શરૂ કરશે અને સાઉદી અરેબિયાના મીનામાં એકત્ર થશે. તેઓ મીનામાં રાત્રિ રોકાણ કરી આવતીકાલે પરોઢિયે હજ નમાઝની મુખ્ય વિધિ માટે આરાફાતના મેદાન તરફ પ્રયાણ કરશે. આ વર્ષની હજયાત્રામાં ભારતમાંથી લગભગ 1,75,000 હાજીઓ ભાગ લઈ રહ્યા છે. જમ્મુ કાશ્મીરની લાલ ચેરી મુંબઈના બજારમાં પહોંચશે. રેલવે મારફતે 966 બોક્સમાં આશરે 12 ટન ચેરી મુંબઈ લઈ જવાય છે. ચેરીની તાજગીને ધ્યાનમાં રાખીને રેલવેએ ખાસ વ્યવસ્થા કરી છે. આ પાર્સલ વાહન ફક્ત 33 કલાકના રેકોર્ડ સમયમાં જમ્મુથી બાંદ્રા ટર્મિનસ પહોંચશે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજરે જણાવ્યું કે ચેરી ખૂબ જ નાજુક ફળ છે અને તેને થોડા કલાકમાં બજારમાં પહોંચાડવી એક પડકાર છે. તેમણે વધુમાં કહ્યું કે રેલવે પાસે આ સિઝનમાં વેપારીઓની દરેક માંગને પૂર્ણ કરવા માટે પૂરતા પાર્સલ વાહનો અને પૂરતા સંસાધનો ઉપલબ્ધ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મહાન ક્રાંતિકારી રાસબિહારી બોઝની જન્મજયંતિ પર તેમને શ્રદ્ધાંજલિ આપી. સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી શાહે કહ્યું કે રાસબિહારી બોઝે તેમના અસાધારણ સંગઠનાત્મક કૌશલ્ય દ્વારા સ્વતંત્રતા સંગ્રામમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. ગૃહમંત્રીએ કહ્યું કે શ્રી બોઝે આઝાદ હિંદ ફોજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સ્થાપના કરી અને ગદર ચળવળ દ્વારા વિદેશી ધરતી પર પણ ભારતીયોને સંગઠિત કરીને સ્વતંત્રતાની જ્યોતને અવિરતપણે પ્રજ્વલિત રાખી હતી. શ્રી શાહે કહ્યું કે રાષ્ટ્ર હંમેશા આદર સાથે રાસબિહારી બોઝની માતૃભૂમિ પ્રત્યેની અદમ્ય હિંમત અને સમર્પણને યાદ રાખશે. છેલ્લા 3 મહિનાથી ચાલતા ઈરાન અમેરિકા વચ્ચેના યુદ્ધને અટકાવવા માટે રજૂ થયેલા પ્રસ્તાવની ચર્ચાની સકારાત્મક અસરોના પગલે વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. નવા સપ્તાહના આરંભે 800 અંકોના ઉછાળા સાથે કારોબાર કરી રહેલું શેરબજાર અત્યારે પણ 850 કરતા વધુ અંકોના વધારા સાથે કારોબાર કરી રહ્યું છે, જ્યારે નિફટીમાં 240 અંકોનો વધારો જોવા મળી રહ્યો છે. મોટાભાગના ક્ષેત્રોમાં લેવાલી જ નીકળી હતી, જેને કારણે શેરબજારમાં તેજીનો માહોલ સર્જાયો છે. હવામાન વિભાગે આજે દિલ્હી, હરિયાણા, ચંદીગઢ અને પંજાબના કેટલાક વિસ્તારોમાં હીટવેવનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ, દરિયાકાંઠાના વિસ્તારો, ઝારખંડ, ઓડિશા અને તેલંગાણાના કેટલાક સ્થળોએ પણ દિવસ દરમિયાન ગરમીનું મોજું ફરી વળવાની શક્યતા છે. દરમિયાન આજે ઉત્તર પૂર્વ ભારત, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, કેરળ, માહે, તામિલનાડુ અને પુડુચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર, આંદામાન અને નિકોબાર ટાપુઓ, આસામ, મેઘાલય, બિહાર, પૂર્વ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને લક્ષદ્વીપના કેટલાક સ્થળોએ આજે વીજળી અને વાવાઝોડું થવાની શક્યતા છે. ફિલિપાઈન્સના એન્જલ્સ શહેરમાં એક ઇમારત ધરાશાયી થતાં 4 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. બચાવદળ દ્વારા ગુમ થયેલા 17 લોકોની શોધ ચાલી રહી છે. અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કાટમાળમાંથી 26 લોકોને બચાવી લેવાયા છે. અહીં ભારે વરસાદ અને પવન ફૂંકાયા બાદ શનિવારે રાત્રે ઇમારત ધરાશાયી થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. અમેરિકામાં દક્ષિણ કેલિફોર્નિયા એરોસ્પેસ સુવિધાના પ્લાસ્ટિકના ભાગો બનાવવા માટે વપરાતા જોખમી રસાયણ ધરાવતી ટાંકી ક્ષતિગ્રસ્ત થઈ હોવાથી અધિકારીઓએ આ આપત્તિના ઉકેલ શોધવા માટે પ્રયાસ શરૂ કર્યા છે. સ્થાનિકોને સ્થળાંતરનો આદેશ આપવામાં આવ્યો હતો, જેના કારણે હજારો રહેવાસીઓ પ્રભાવિત થયા હતા. GKN એરોસ્પેસ ખાતે સ્ટોરેજ ટાંકીમાં લગભગ 22,713 થી 26,498 લીટર મિથાઇલ મેથાક્રાઇલેટ હતું, જે ગયા અઠવાડિયે વધુ ગરમ થઈ જતાં લીક થયું હતું. અધિકારીઓએ વિસ્ફોટની પણ આશંકા વ્યક્ત કરી હતી. આ પદાર્થ લીક થવાના કારણે ફેફસાને નુકસાન થવાની ભીતિ છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે વર્ષ 2026ના નાગરિક સન્માન સમારોહમાં 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. નવી દિલ્હીમાં આવતીકાલે ક્વાડ વિદેશમંત્રીઓની બેઠક યોજાશે. નીટ પરીક્ષાના સંચાલનમાં વારંવાર થતી ભૂલો પર સર્વોચ્ચ અદાલતે ચિંતા વ્યક્ત કરી. યુદ્ધ અટકવાની આશા ધૂંધણી જણાતા ટ્રમ્પે તેમના પ્રતિનિધિઓને ઈરાન સાથેના પ્રસ્તાવમાં કોઈ ઉતાવળ ન કરવા સૂચના આપી અને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેરબજારમાં તેજી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 મિનિટે પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: એફએમ 96.7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. શ્રોતા મિત્રો, હવે આપ સાંભળશો કાર્યક્રમ સુરીલા સફરનો શેષ ભાગ, પણ તે પહેલા સાંભળીએ એક વિજ્ઞાપન.
1: સખી સહેલી દર મંગળવારે અને શુક્રવારે બપોરે 3 વાગે પ્રાયોજક દેવદર્શન ધૂપ અગરબત્તી.
2: બાતે આપ લિખતે હૈ ઓર ઇની અચ્છી બાતો કે બીચ મેં આપકો અગલા ગીત સોંપના ચાહતી હું. અગલા ગીત બડા પ્યારા સા હૈ. આપ ઉસ ક્રમ કો મત તોડીએ જો મેને આપકો શરૂઆત મેં દિયા થા કે આપકા લક્ષ્મીકાંત પ્યારેલાલ કા પસંદીદા ગીત કોન હૈ, કોન સા હૈ, આપ જરૂર હમેં બતાઈએ, ક્યોંકિ યે ગીત જો હૈ વો દિલ કો છૂતે હૈ. અબ મેં અગલા ગીત આપકો સોંપ રહી હું. ઇસ ગીત કે સાથ મેં ભી દો પ્રશ્ન હૈ. પહેલા પ્રશ્ન હૈ કે યે જો ગીત હૈ, ઇસ ગીત કો કિસ ફિલ્મ સે લિયા ગયા હૈ. જો ગીત આપ સુનને વાલે હૈ ઉસકી ફિલ્મ કા નામ બતા દીજિયેગા. ઓર અબ દૂસરા પ્રશ્ન હૈ કે લક્ષ્મીકાંત પ્યારેલાલ કો કિતને ફિલ્મફેર અવોર્ડ મિલે હૈ, કિતને ફિલ્મફેર અવોર્ડ ઉન્હોને જીતે હૈ સંગીતકાર કે રૂપ મેં, બેસ્ટ સંગીતકાર કે રૂપ મેં કિતને મિલે હૈ, જલ્દી સે બતાઈએગા. ઓર યે ભી બતાઈએ કે ઇસ ગીત કે ફિલ્મ કા નામ ક્યા હૈ.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં પ્રથમ નાગરિક સન્માન સમારોહમાં પદ્મ પુરસ્કારો એનાયત કરશે. સમારોહમાં રાષ્ટ્રપતિ 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી સહિત 66 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. બાકીના પદ્મ પુરસ્કારો પછીથી યોજાનાર નાગરિક સન્માન સમારોહમાં બીજા તબક્કામાં અપાશે. આ વર્ષે ગુજરાતી કલાકાર અરવિંદ વૈદ, નિલેશ માંડલેવાલા, રતિલાલ બોરીસાગર, ધાર્મિકલાલ પંડ્યા, મીર હાજી કાસમ સહિતના ગુજરાતના મહાનુભાવોની પદ્મશ્રી માટે પસંદગી કરાઈ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે. આજે ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રાજેશકુમાર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે, જ્યારે ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદ ગ્રહણ કર્યું. દરમિયાન આજે

0: અમદાવાદ મહાનગરપાલિકામાં સ્થાયી સમિતિના સભ્યો માટે ઉમેદવારી પત્રો ભરાશે. ભાજપ દ્વારા 30 સભ્યોને ફોર્મ ભરવા માટે ટેલિફોનિક સૂચના આપવામાં આવી છે. જે 30 સભ્યો ફોર્મ ભરશે તેમાંથી સ્ટેન્ડિંગ ચેરમેન સહિત 12 સભ્યો નક્કી કરવામાં આવશે. મેયર સહિતના પદાધિકારીઓની ચૂંટણી માટે આવતીકાલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સામાન્ય સભા બોલાવવામાં આવી છે. પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર, જ્યારે ડીઝલ હવે 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર થશે. અરવલ્લી જિલ્લામાં આ વર્ષે આગની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. વર્ષ 2025માં આગની ઘટનાઓની સંખ્યા 35 હતી, જે ચાલુ વર્ષે વધીને 54 થઈ છે. આ સાથે જ રેસ્ક્યુના 31 કોલ મળ્યા હતા, જ્યારે 5 જેટલી મોકડ્રીલ અને 2 તાલીમ યોજવામાં આવી હતી. આ અંગે મોડાસા નગરપાલિકાના ફાયર અધિકારી હેમરાજસિંહ વાઘેલાએ વધુ માહિતી આપી હતી.
1: પાછલા વર્ષમાં જાન્યુઆરીથી મે મહિના સુધીમાં ટોટલ 48 કોલ હતા, એની જગ્યા પર આગ અને રેસ્ક્યુના કોલમાં વધારો થયેલો છે. આ વર્ષે જે છે એમાં વાહનોની આગની અંદર ખૂબ વધારો થયેલો છે, જેમાં 11 વાહનોમાં આગ લાગ્યો છે એનો કોલ મોડાસા નગરપાલિકા ફાયર વિભાગને મળેલો છે. ટોટલ ફાયર વિભાગમાં 15 કર્મચારીઓ કાર્યરત છે અને ફાયર જોડે એમની ટોટલ 5 ગાડીઓ રેસ્ક્યુ સાથેની કાર્યરત છે.
0: રાજકોટમાં એક માર્ગ અકસ્માતમાં 2 મહિલાના મોત થયાના અહેવાલ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે એક ખાનગી બસમાં 62 જેટલા શ્રદ્ધાળુઓ આજે વહેલી સવારે વિવિધ ધાર્મિક સ્થળોના દર્શન કરીને પરત આવી રહ્યા હતા. દરમિયાન ગોંડલના વોરાકોટડાથી બાંદ્રા જવાના માર્ગ પર સામેથી એક ટ્રક આવતા બસ ચાલકે કાબુ ગુમાવતા બસ ઊંડા ખાડામાં પલટી હતી. તેના કારણે 2 મહિલાના મોત થયા હતા. આ અંગેની જાણ થતાં વોરાકોટડા અને દેવચડી ગામના યુવાનો, ગોંડલ નગરપાલિકા અને સામાજિક સંસ્થાની એમ્બ્યુલન્સના કાફલાએ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન ટેકનોલોજી નિફ્ટ દ્વારા ગ્રેજ્યુએશન શો યોજાયો. આ પ્રસંગે યોજાયેલી પ્રદર્શનીમાં ટેક્સટાઇલ ડિઝાઇનના વિદ્યાર્થીઓએ ગત 6 મહિનામાં તૈયાર કરેલા વિકસિત ડિઝાઇન સંગ્રહ રજૂ કર્યા, જ્યારે MFMના વિદ્યાર્થીઓએ માર્કેટિંગ, રિટેલ વ્યૂહરચના અને આંતરરાષ્ટ્રીય વેપાર પર કેન્દ્રિત ઉદ્યોગ અને સંબંધિત પરિયોજનાઓનું પ્રદર્શન કર્યું હતું. આ અંગે નિફ્ટ દમણના ડિરેક્ટર સંજય શ્રીવાસ્તવે વધુ માહિતી આપી હતી.
2: ये निफ्ट दमन से आज टेक्सटाइल डिजाइन डिपार्टमेंट का पहला बैच है और ये बहुत गर्व की बात है कि दमन जैसे शहर में निफ्ट अपना अच्छा स्वरूप क्रिएट कर चुका है, जिसके चलते आज यहाँ के जितने इंडस्ट्रीज हैं वो निफ्ट के साथ जुड़ के नए मुकाम पे दमन को और दमन की जो अपैरल इंडस्ट्री है उसको ले जाने के लिए सक्षम है.
0: રાજ્યમાં આગામી 4 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. ત્યારબાદ તાપમાન 2-3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. જો કે આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. દરમિયાન ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, ગાંધીનગર અને સુરેન્દ્રનગરમાં નોંધાયું, જ્યારે કંડલા વિમાનમથક, અમરેલી, ભાવનગર, રાજકોટ અને વલ્લભ વિદ્યાનગરમાં 41 ડિગ્રી સેલ્સિયસ તેમજ આ સિવાયના શહેર અને જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી અને તેનાથી ઓછું રહ્યાના અહેવાલ છે. મહેસાણા જિલ્લાના ઊંઝા માર્કેટયાર્ડમાં ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે જીરુની 12,000 બોરીની આવક નોંધાઈ હતી, જેનો ભાવ 3600-4,000 રૂપિયા સુધીનો રહ્યો હતો, જ્યારે વરિયાળીની આવક 4,000 બોરીની નોંધાઈ, જેનો ભાવ 2,000-7,000 રૂપિયા સુધીનો રહ્યો હતો. ઈસબગુલનો ભાવ 2,500-2,900 રૂપિયા સુધી રહેતા તેની 8,000 બોરીની આવક નોંધાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: 7 મેગાહર્ટ્ઝ પર આપે ટ્યુન કર્યું છે વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું અમદાવાદ કેન્દ્ર. સમય થયો છે બપોરના 2:36. રજૂ કરીએ છીએ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ગુજરાતી ગીતોના કાર્યક્રમનું પ્રથમ ગીત આપને સંભળાવીએ તે પહેલા આપને સંભળાવીએ એક વિજ્ઞાપન.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
0: गुजराती गीतों ना कार्यक्रम नो प्रारंभ करीशु ભવંસ ગાયક વૃંદના સ્વરમાં ગવાયેલા આ ગીત સાથે.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 07927 2538.

0: શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-400.
1: सपनों को हकीकत में बदलने के लिए सही समय पर सही कदम उठाना जरूरी है. भारतीय वायुसेना में कमीशन्ड ऑफिसर बनने के लिए एफकैट 2 ऑफ 2026 के आवेदन 20 मई से खुले हैं. विवरण के लिए विजिट करें fcat.edcil.co.in पर.
2: ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા. હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું. આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા. ટોપી, ચશ્મા, છત્રીનો ઉપયોગ કરવો. વારંવાર પાણી પીવું. લીંબુ શરબત, મોળી છાશ, નારિયેળનું પાણી તથા ઓઆરએસ પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
3: વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર પરથી આપ માણી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમમાં હવે આપને સંભળાવીએ સમૂહ સ્વરમાં આ ગીત.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट. हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી

0: दवाखाना नो संपर्क करवो। गुजरात सरकार ना उपक्रम GSDMA द्वारा जनहित मा।
1: ગુજરાતી ગીતોના કાર્યક્રમની અંતમાં આપને સંભળાવીએ શ્રુતિ વૃંદના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના.

આ ગીત સાથે જ ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ વિવિધ ભારતીના અમદાવાદ કેન્દ્ર FM 96.7 પરથી કરવામાં આવ્યું.

0: आप सुन रहे हैं विविध भारती राष्ट्रीय सेवा देश की सुरीली धड़कन। कार्यक्रम सखी सहेली प्रस्तुत होगा बस थोड़ी ही देर के बाद।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો અર્કોના સ્વરમાં બરેલી કી બરફી ફિલ્મથી આ ગીત. સંગીતકાર અને ગીતકાર અર્કો.

0: આ આકાશવાણી છે. આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે આકાશવાણી. તારીખ 8 જૂન 1936 થી સતત આપની સેવામાં આકાશવાણી. આકાશવાણી એક મેઘનો 90 વર્ષનો સાથ, એક અકબંધ અતૂટ વિશ્વાસ, એટલે આકાશવાણી.
1: મન કી બાત હૈ જન જન.
2: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો શ્રેયા ઘોષાલ અને અરિજિત સિંઘના સ્વરમાં એજન્ટ વિનોદ ફિલ્મથી આ ગીત. સંગીતકાર પ્રીતમ, ગીતકાર અમિતાભ ભટ્ટાચાર્ય.

હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમ સરગમમાં હવે પછી આપ સાંભળશો સોનુ નિગમ અને મધુશ્રીના સ્વરમાં જોધા અકબર ફિલ્મનું આ ગીત, સંગીતકાર એ આર રહેમાન.

કાર્યક્રમના અંતમાં હવે પછી આપ સાંભળશો આતિફ અસલમના સ્વરમાં અજબ પ્રેમ કી ગજબ કહાની ફિલ્મનું આ ગીત. સંગીતકાર પ્રીતમ, ગીતકાર આશીષ પંડિત.

આ સાથે જ હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સરગમહે સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM ના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

અત્યારે બરાબર 5:30 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલી સાંજ. કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો આશા ભોસલેના સ્વરમાં અવિનાશ વ્યાસની આ રચના.

0: मन की बात है जन जन की, सभी की कुछ अपनी सी, संघर्षों के कुछ किस्से, कहानी कुछ सफलताओं की, अनकही विरासत की, उम्मीदें नए भारत की। महीने के आखिरी रविवार का रहता है इंतजार मलयाचल के आंचल से विंध्याचल के आंगन तक, ब्रह्मपुत्र के घाट से हिमालय के विस्तार तक होती है मन की बात प्रधानमंत्री के साथ। तो सुनिए इस महीने 31 मई सुबह 11 बजे मन की बात आकाशवाणी दूरदर्शन के सभी चैनलों और प्रसार भारती के OTT प्लेटफॉर्म वेव्स पर। माननीय प्रधानमंत्री के प्रसारण के तुरंत बाद मन की बात का प्रादेशिक भाषाओं में अनुवाद आप सुन सकते हैं आकाशवाणी और दूरदर्शन से संबद्ध प्रादेशिक चैनलों पर। मन की बात के प्रादेशिक भाषाओं में अनुवाद का पुनः प्रसारण आप सुन सकते हैं रात 8 बजे आकाशवाणी और दूरदर्शन के सभी प्रादेशिक चैनलों पर। तो याद रखें रविवार 31 मई सुबह 11 बजे मन की बात।
1: हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
2: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે, અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792 32 58 490।
3: શું તમે તૈયારી કરી છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી। હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું। લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત
4: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો રૂપકુમાર રાઠોડના સ્વરમાં કમલેશ સોનાવાલાની રચના।

0: हर रोज रात 10 बजे सुनिए कार्यक्रम छाया गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट। हर रोज सुबह 7 बजे सुनिए कार्यक्रम भूले बिसरे गीत, प्रायोजक वीको वज्रदंती, भारत का गम एक्सपर्ट।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-58-490।
2: શું તમે તૈયાર છો હીટ સ્ટ્રોક થી બચવાની? ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટ વેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું। લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેડીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા।

0: આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.
1: ગુજરાતી ગેરફિલ્મી સંગીતના કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં ભાસ્કર વોરાનીયા રચના.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલી સાંજ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 એફએમના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આ બીડ્યુન કર્યું છે 96.7 એફએમ. અત્યારે બરાબર સાંજના 6 થઈ રહ્યા છે. પ્રસ્તુત કરીએ છીએ હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલા સફર. કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં આય દિન બહાર કે ફિલ્મથી આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં દિલ એક મંદિર ફિલ્મથી આ ગીત. સંગીતકાર શંકર જયકિશન, ગીતના શબ્દો આપ્યા છે હસરત જયપુરીએ.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર

0: 232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.
1: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકર અને મોહમ્મદ રફીના સ્વરમાં આન મિલો સજના ફિલ્મથી આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતના કાર્યક્રમ સુરીલા સફરમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં પરખ ફિલ્મથી આ ગીત. સંગીતકાર સલીલ ચૌધરી, ગીતકાર શૈલેન્દ્ર.
2: ઓ સજના

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકરના સ્વરમાં પ્રેમનગર ફિલ્મનું આ ગીત. સંગીતકાર SD બર્મન, ગીતના શબ્દો આપ્યા છે આનંદ બક્ષીએ.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
1: આપે ટ્યુન કર્યું છે 96.7 FM હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતના કાર્યક્રમ સુરીલા સફરમાં આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં કટી પતંગ ફિલ્મનું આ ગીત. સંગીતકાર રાહુલ દેવ બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.
1: કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકર અને મન્ના ડેના સ્વરમાં શ્રી 420 ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર શૈલેન્દ્ર.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો લતા મંગેશકર અને મુકેશના સ્વરમાં શોર ફિલ્મથી આ ગીત. સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર સંતોષ આનંદ.

કાર્યક્રમમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમારના સ્વરમાં અંદાઝ ફિલ્મનું આ ગીત. સંગીતકાર શંકર જયકિશન, ગીતકાર હસરત જયપુરી.

આ સાથે જ હિન્દી રેટ્રો ફિલ્મી સંગીતનો કાર્યક્રમ સુરીલા સફર અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 એફએમના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડીક ક્ષણોમાં બરાબર 7 કલાકે જય મારા કાર્યક્રમમાં આપ માણી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશ્વી મહેતા વાંચે છે. સૌ પ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક. હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી. અને વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર લાગોસ 2026માં માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે યોજાયેલા આ સમારોહમાં 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. ગુજરાતના મહાનુભાવોમાં સાહિત્ય અને શિક્ષણમાં રતિલાલ બોરીસાગર, કળાક્ષેત્રે ઢોલકવાદક મીર હાજી કાસમ, રંગમંચ કલાકાર અરવિંદ વૈદ્ય, માણ આખ્યાન અગ્રણી કલાકાર ધાર્મિકલાલ પંડ્યા તેમજ સમાજસેવામાં નિલેશ માંડલેવાલાને પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ડિજિટલ ગવર્નન્સને વેગ આપતા આજે ગાંધીનગરમાં રાજ્ય સરકાર અને મેટા વચ્ચે વોટ્સએપ આધારિત નાગરિક સેવા પૂરી પાડવા અંગે મહત્વના સમજૂતી કરાર MOU થયા છે. આ કરારના પરિણામે ગ્રામીણ અને શહેરી નાગરિકોને ફરિયાદ નિવારણ સહિત આવક જાતિ અને EWS પ્રમાણપત્ર, રેશન કાર્ડ, મહેસૂલ રેકોર્ડ, સત્તાવાર સોગંદનામા જેવી 20 જેટલી સરકારી સેવાઓ એક જ વોટ્સએપ નંબર થકી ઘરે બેઠા મળતી થશે, જેનાથી અલગ અલગ વેબ પોર્ટલ પર કે કચેરીમાં રૂબરૂ જઈને કતારમાં ઊભા રહેવાથી પણ મુક્તિ મળશે. આફ્રિકામાં મળી આવેલા ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક થઈ છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશીરિયાએ જણાવ્યું, રાજ્યમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. તેમણે ઉમેર્યું, ઇબોલા વાયરસના શંકાસ્પદ દર્દી માટે અમદાવાદ સિવિલ ખાતે 32, સુરત સિવિલમાં 10 પથારી તેમજ શંકાસ્પદ મુસાફર માટે SVP હોસ્પિટલ અમદાવાદ ખાતે 60 પથારીની અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે.

0: નાગરિકોએ સહેજ પણ ગભરાવાની જરૂર ન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.
1: ભારત સરકાર આરોગ્ય વિભાગ દ્વારા જે ગાઈડલાઇન્સ ગુજરાત સરકારને આપી છે એમનું ચુસ્તપણે પાલન કરવા માટેની આખી ટીમનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર તમામ પેસેન્જર ત્યાંથી આવે છે એનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. આખા ભારતની અંદર એક પણ ઇબોલા વાયરસનો કેસ મળવામાં આવ્યો નથી, એટલે ગભરાવાની એક પણ ટકો જરૂર નથી.
0: પેટ્રોલના ભાવમાં આજે પ્રતિ લીટર 2 રૂપિયા 61 પૈસા, જ્યારે ડીઝલના ભાવમાં 2 રૂપિયા 71 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. 2 અઠવાડિયામાં આ ચોથો વધારો છે. આ વધારા સાથે દિલ્હીમાં પેટ્રોલ હવે 102 રૂપિયા 12 પૈસા પ્રતિ લીટર થશે, જ્યારે ડીઝલ હવે 95 રૂપિયા 20 પૈસા પ્રતિ લીટર થશે. રાજ્યમાં શિક્ષકોની 3,966 જગ્યા પર આગામી 1 થી 10 જૂન સુધી ઓનલાઈન અરજી કરી શકાશે. ગુજરાત પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા જિલ્લા અને નગર શિક્ષણ સમિતિની સરકારી પ્રાથમિક શાળામાં વિદ્યા સહાયક, વિશેષ શિક્ષક અને મુખ્ય શિક્ષકની જગ્યા પર ભરતી કરાશે. આ માટે ઉમેદવારની પસંદગી, શૈક્ષણિક લાયકાત, શિક્ષક પાત્રતા, પરીક્ષાના ગુણ અને સરકારના પ્રવર્તમાન ભરતી નિયમના આધારે જ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ ભરતીમાં ખાસ દિવ્યાંગ ઉમેદવાર માટે વિશેષ એજ્યુકેટર અને મુખ્ય શિક્ષકની અલગથી જગ્યા અનામત રાખવામાં આવી છે. કચ્છના સરહદી અને દરિયાકાંઠાના વિસ્તારમાં ફરી એકવાર શંકાસ્પદ ડ્રોનના અવશેષ મળી આવ્યા છે. અબડાસા તાલુકાના દરિયાકાંઠા નજીક આવેલા ખિદ્રત ટાપુ પર ડ્રોનની એક પાંખ મળી આવી હોવાનું સામે આવ્યું છે. ઘટનાને પગલે પોલીસ અને ગુપ્તચર એજન્સીઓએ સમગ્ર વિસ્તારમાં સઘન તપાસ શરૂ કરી છે. સુરતમાંથી 1,50,000 મૂલ્યની બનાવટી ચલણી નોટ કબજે કરવામાં આવી છે. સચિન પલસાણા ટી પોઈન્ટ પાસે બકરા મંડી વેપારીને 50,000 બનાવટી નોટ આપી જનાર લિંબાયતની ટોળકીના 4 શખ્સને ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે 4 આરોપીના ઘરે તપાસ કરતા 1,50,000 મૂલ્યની બનાવટી નોટ મળી આવી હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ EIR News_ABAD ફોલો કરી શકશો. વડોદરામાં જનભાગીદારી અભિયાન સૌથી દૂર સૌથી પહેલા અંતર્ગત અંતરિયાળ ગામોમાં જનસંપર્ક અને સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 39 શિબિરમાં 1,800 જેટલા આદિજાતિ લાભાર્થીઓએ ભાગ લીધો હતો, જેમાં 377 નાગરિકોને આધાર સંબંધિત સેવા, 309 આયુષ્યમાન ભારત કાર્ડ, 202 પીએમ કિસાન સન્માન નિધિ યોજના, 53 પરિવારને ઉજ્જવલા યોજનાનો લાભ, 150 રાશન કાર્ડ સેવા ઉપરાંત 30 પેન્શન યોજનાના ફોર્મની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. આ સાથે જ કેમ્પમાં નિઃશુલ્ક તબીબી સહાય અને દવા પણ પૂરી પાડવામાં આવી હતી. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ હોદ્દેદારોની વરણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધીનગર જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે રાજેશ પટેલે અને ઉપપ્રમુખ તરીકે ભરત ચૌધરીએ પદભાર સંભાળ્યો. પદગ્રહણ કર્યા બાદ નવનિયુક્ત પ્રમુખે આ મુજબ પ્રતિક્રિયા આપી હતી.
2: કોઈ પણ જગ્યાએ સીએસસી સેન્ટર હોય, પીએસસી સેન્ટર હોય, પૂરતી સગવડ મળી રહે, ડોક્ટરો પણ હાજર રહે, એવું આરોગ્ય ક્ષેત્રની અંદર પણ અમે જિલ્લા પંચાયત ધ્યાન રાખીને પૂર્ણ કરશું. ઘણી બધી સ્કૂલો એવી છે કે નબળી છે, તે નબળી સ્કૂલોને પણ અમે અને એના અંદર શિક્ષણ અમે આપી શકીએ એવા અમે પ્રયત્ન કરશું. સારા શિક્ષકોને નિમણૂક કરશું. છોકરીઓને આપણે અમુક ટાઈમ ભણવાનું છૂટી જતું હોય છે તો એ પણ અમે પૂર્ણ કરશું.
0: મહીસાગરમાં કલ્પનાબા ભુવાર પ્રમુખ અને હંસરાજ વસાવા ઉપપ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયા. જામનગરમાં પ્રમુખ તરીકે રંજનબેન જીવાણી અને ઉપપ્રમુખ તરીકે પરેશ હિરપરાની નિમણૂક કરવામાં આવી. પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે ભાવિક પટેલ, ઉપપ્રમુખ રૈયાબેન આયર, કચ્છ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે પ્રભાબેન હુણ, ઉપપ્રમુખ તરીકે માવીરસિંહ જાડેજા, જ્યારે વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે હેતલબેન પટેલ અને ઉપપ્રમુખ તરીકે શૈલેષ પટેલની વરણી કરાઈ. દરમિયાન બોટાદ જિલ્લાની બરવાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જામસંઘ પરમાર, બોટાદમાં કિશોર મેર, રાણપુરમાં રસીલાબેન બાવળિયા તેમજ ગઢડામાં રૂપલબેન ગઢિયાને નિયુક્ત કરાયા. ભરૂચ તાલુકા પંચાયત પ્રમુખ માટે હિમાક્ષીબેન પટેલનું નામ જાહેર કરાયું, જ્યારે મોરબી તાલુકા પંચાયતમાં તુલસીબેન મરવાણીયાએ ચાર્જ સંભાળ્યો. વડોદરા ખાતે યોજાનારી મધ્ય ગુજરાત માટેની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં ભૌગોલિક સંકેત GI ટેગ ઉત્પાદનોને પ્રદર્શિત કરાશે. સત્તાવાર યાદીમાં જણાવ્યા અનુસાર અમદાવાદ સુધાગરી બ્લોક પ્રિન્ટ, માતાની પછેડી, પિટોરા ચિત્રકળા, પેથાપુર પ્રિન્ટિંગ બ્લોક્સ, ખંભાતના અકીક અને સંખેડા ફર્નિચર જેવા GI ટેગ ધરાવતા ઉત્પાદનોનો આમાં સમાવેશ થાય છે. આ ઉપરાંત દાહોદમાં બીડવર્ક એટલે કે મણકાનું કામ અને ખંભાતની પતંગ જેવા ઉત્પાદનો જે હાલમાં GI નોંધણી પ્રક્રિયામાં છે તે પણ VGRC મધ્ય ગુજરાતમાં પ્રદર્શિત થવાની સંભાવના છે. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી છે, જોકે ત્યારબાદ તાપમાન 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ ઘટી શકે છે. આ સમયગાળામાં હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળો પવન ફૂંકાવાની શક્યતા હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર AK દાસે જણાવ્યું હતું.
3: 25 से लेकर 28 मई तक अधिकतम तापमान है, तापमान में कोई बड़ा बदलाव नहीं रहेगा। उसके आगे धीरे धीरे तापमान 2 से 3 डिग्री सेंटीग्रेड

0: डिग्री टेम्परेचर डाउन होने का संभावना रहेगा। हमारे जो सौराष्ट्र कच्छ तटीय क्षेत्र है, इसमें गर्म और उमस भरी पवन के कारण असहज स्थिति बने रहने की पूर्वानुमान दिया गया है। कोस्टल क्षेत्रों में अभी जो पवन का स्पीड है 25 से 20 नॉट रहेगी।
1: જૂનાગઢમાં આજે કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે પ્રાચીન વર્ષા વિજ્ઞાન પરિસંવાદ યોજાયો, જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 40થી વધુ આગાહીકારો હાજર રહ્યા. તેઓએ પ્રાચીન પદ્ધતિથી વરસાદનું અનુમાન લગાવ્યું હતું, જેમાં ખાસ કરીને બદલીવાક્ય, પશુ પક્ષીની ચેષ્ટા, અખાત્રીજના પવનની દિશા, હોળીની ઝાડની દિશા અને નક્ષત્રની ગોઠવણી પરથી આગાહીકારોએ આ વર્ષે પણ સારો વરસાદ રહેશે અને ખેડૂતો માટે સમયસર વાવણીલાયક વરસાદ વરસશે તેવી આગાહી વ્યક્ત કરી હતી. વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર 2026માં ગુજરાતના માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સ ખિતાબ જીત્યા છે. નાઇજીરિયાના લાગોસમાં રમાયેલી આ સ્પર્ધામાં તેને બે ખિતાબ જીતવા સાથે મેન્સ સિંગલ્સ ઇવેન્ટમાં સેમીફાઇનલમાં પણ પ્રવેશ કર્યો. દિયા ચિતાલે સાથે મળી તેણે ફ્રાન્સના લિયો ડી નોટ રેસ્ટને અને કેમિલી લુડ્સને 3-0 હરાવી ટ્રોફી જીતી લીધી. મિક્સ ડબલ્સની સેમીફાઇનલમાં તેમણે કેનેડાની એડવર્ડ લી અને મો ઝાંગની જોડીને પણ 3-0 હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો. સાબરકાંઠા આરોગ્ય વિભાગ દ્વારા ઘરઆંગણે કેન્સર સ્ક્રીનિંગ અભિયાન અંતર્ગત છેલ્લા 6 મહિનામાં અંદાજીત 3,500થી વધુ નાગરિકની તપાસ કરી 136 જેટલા શંકાસ્પદ કેસ શોધી કાઢવામાં આવ્યા છે. જિલ્લાના 80 જેટલા અંતરિયાળ ગામમાં કેમ્પનું આયોજન કરી આધુનિક તબીબી સંસાધનો સાથે નાગરિકોની નિઃશુલ્ક તપાસ કરાઈ હતી. તાપીમાં ઉચ્છલ તાલુકામાં વટપાડા નિસુ ખાતે અંદાજીત 88 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે આદિજાતિ વિભાગ હસ્તકની આદર્શ નિવાસી શાળા અને સરકારી કુમાર કન્યા છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયું. આ પ્રસંગે ઉપસ્થિત આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે શિક્ષણ અંગે વાલીઓએ વિદ્યાર્થીઓને દરકાર લેવી જોઈએ તેવો અનુરોધ કર્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે ગુજરાતના 5 સહિત 66 મહાનુભાવોને પદ્મ પુરસ્કાર એનાયત કર્યા. રાજ્યના નાગરિકોને હવે વોટ્સએપ પરથી જ ઓનલાઈન સેવાઓ મળશે. ઇબોલાના કેસને પગલે રાજ્ય સરકાર સતર્ક, હોસ્પિટલમાં અલાયદી વ્યવસ્થા ઉભી કરાઈ. પેટ્રોલના ભાવમાં પ્રતિ લીટર 2.61 રૂપિયા, જ્યારે ડીઝલના ભાવમાં 2.71 રૂપિયાનો વધારો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની આગાહી અને વિશ્વ ટેબલ ટેનિસ WTT કન્ટેન્ડર લાગોસ 2026માં માનુષ શાહે મેન્સ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં ખિતાબ જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે બરાબર 7:45 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ છીએ ગુજરાતી ગેર ફિલ્મી ગીત. કાર્યક્રમમાં આપ સાંભળશો પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં અવિનાશ વ્યાસની રચના.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયેચા વાંચે છે. મુખ્ય સમાચાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાની કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. અને જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ભારતે ઇતિહાસ રચ્યો. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં વર્ષ 2026 માટે 66 જેટલા પ્રતિષ્ઠિત મહાનુભાવોને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા. રાષ્ટ્રપતિના હસ્તે 2 પદ્મવિભૂષણ, 6 પદ્મભૂષણ અને 58 પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરાયા હતા. પ્રખ્યાત ફિલ્મ અભિનેતા સ્વર્ગીય ધર્મેન્દ્રસિંહ દેઓલને કળાક્ષેત્રમાં તેમના યોગદાન બદલ મરણોપરાંત પદ્મવિભૂષણથી સન્માનિત કરાયા. અભિનેતાના ધર્મપત્ની અને સાંસદ હેમા માલિનીએ આ પુરસ્કાર સ્વીકાર્યો હતો. આ ઉપરાંત ભારતીય મહિલા ક્રિકેટ ટીમના સુકાની હરમનપ્રીત કૌરને પદ્મશ્રીથી સન્માનિત કરાયા હતા. જ્યારે ગુજરાતના લોક કલાકાર ધાર્મિક લાલ પંડ્યા, સમાજસેવક નિલેશ વિનોદચંદ્ર માંડલેવાલા, લોકસંગીતકાર મીર હાજી કાસમ, સાહિત્ય અને શિક્ષણ ક્ષેત્રમાં યોગદાન આપનારા રતિલાલ બોરીસાગર, કળા અને થિયેટર ક્ષેત્રમાં યોગદાન બદલ અરવિંદ વૈદ્યને પદ્મ પુરસ્કારથી સન્માનિત કરાયા છે. સરકાર દેશમાં પેટ્રોલિયમ ચીજવસ્તુઓનો પુરવઠો સુનિશ્ચિત કરવા શક્ય તમામ પ્રયાસ કરી રહી છે. પશ્ચિમ એશિયા સંઘર્ષ પર નવી દિલ્હીમાં યોજાયેલી આંતર મંત્રાલય પત્રકાર પરિષદને સંબોધતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ કહ્યું કે દેશમાં LPGનું ઉત્પાદન વધીને 50,000 ટન પ્રતિ દિવસ કરી દેવાયું છે.
1: रिफाइनरी प्रोडक्शन LPG का इंक्रीज किया गया है एंड इट इज टचिंग अराउंड 50,000 टन पर डे नाउ. LPG घरेलू कुकिंग गैस की सप्लाई के लिए लगभग पिछले 4 दिनों में 1.72 करोड़ सिलेंडर्स की डिलीवरी की गई है और 95% जो डिलीवरी हुई है वो डिलीवरी ऑथेंटिकेशन कोड के साथ की गई है. 5 किलो के सिलेंडर पिछले 4 दिनों में लगभग 1,96,000 सेल हुए हैं.
0: જ્યારે ખાતર વિભાગના અધિકારી અપર્ણા શર્માએ દેશમાં ખાતરનો ભંડાર સંતોષકારક ઉપલબ્ધ હોવાનું જણાવતા કહ્યું કે 3,90,00,000 મેટ્રિક ટનથી વધુના વાર્ષિક અંદાજની સરખામણીએ હાલમાં ઉપલબ્ધ ભંડાર 2 કરોડ મેટ્રિક ટનથી વધુનો છે. તેમણે કહ્યું કાચા માલ અને તૈયાર ખાતરની ઉપલબ્ધતાની નિયમિતપણે સમીક્ષા કરવામાં આવી રહી છે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લામાં પોલાદપુર મહાબળેશ્વર માર્ગ પર અંબેનાલી ઘાટ ખંડમાં એક વાહન 1500 ફીટ ઊંડી ખીણમાં પડવાથી 8 લોકોના મોત થયા છે. અત્યાર સુધી 5 મૃતદેહ શોધી કઢાયા છે, જ્યારે અન્ય પીડિત લોકોની તપાસ હાથ ધરાઈ. વાહન ચાલકે કાબૂ ગુમાવતા રવિવારે સવારે આ દુર્ઘટના સર્જાઈ હોવાનું જણાયું છે. વાહનમાં સવાર લોકો દાપોલીથી સતારા જઈ રહ્યા હતા. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પણ આ દુર્ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે 31 મેના રોજ આકાશવાણી પરથી પ્રસારિત થનારા મન કી બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સમક્ષ તેમના વિચાર રજૂ કરશે. માસિક રેડિયો કાર્યક્રમની આ 134મી કડી હશે.

0: લોકો પોતાના મંતવ્ય અને સૂચન ટોલ ફ્રી નંબર 1800 1178 00 પર તેમજ માય જીઓવી ઓપન ફોરમ અથવા નરેન્દ્ર મોદી એપ પર પણ ઓનલાઈન મોકલી શકશે. આ ઉપરાંત નાગરિકો 1922 નંબર પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને ટૂંકી સંદેશ સેવા એટલે કે SMSમાં મળેલી લિંક પર ક્લિક કરીને સીધા જ પ્રધાનમંત્રીને તેમના સૂચન મોકલી શકે છે. આગામી 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઇંધણ, ખાતર અને વિદેશી મુદ્રા પર વિશેષ ધ્યાન આપવા આહવાન કર્યું. મુંબઈમાં લઘુ ઉદ્યોગ વિકાસ બેંકની 37મી વર્ષગાંઠના કાર્યક્રમને સંબોધતા સુશ્રી સીતારમણે કહ્યું, વૈશ્વિક પડકાર વચ્ચે ઘરેલુ વિકાસને સુરક્ષિત કરવા ભારતની નીતિગત પ્રતિક્રિયાને સાવધાનીથી સંતુલિત કરવામાં આવી છે.
1: High international crude prices and
2: अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें लगातार ऊंचे स्तर पर बनी हुई हैं. इसके साथ ही उर्वरकों की कीमतों में अप्रत्याशित वृद्धि

0: 29 તારીખ સુધી મંતવ્ય અને સૂચન મોકલી શકાશે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મળા સીતારમણે પશ્ચિમ એશિયા સંઘર્ષ વચ્ચે ઇંધણ, ખાતર અને વિદેશી મુદ્રા પર વિશેષ ધ્યાન આપવા આહવાન કર્યું. મુંબઈમાં લઘુ ઉદ્યોગ વિકાસ બેંકની 37મી વર્ષગાંઠના કાર્યક્રમને સંબોધતા સુશ્રી સીતારમણે કહ્યું, વૈશ્વિક પડકાર વચ્ચે ઘરેલુ વિકાસને સુરક્ષિત કરવા ભારતની નીતિગત પ્રતિક્રિયાને સાવધાનીથી સંતુલિત કરવામાં આવી છે.
1: अंतर्राष्ट्रीय बाजार में कच्चे तेल की कीमतें लगातार ऊंचे स्तर पर बनी हुई हैं. इसके साथ ही उर्वरकों की कीमतों में अप्रत्याशित वृद्धि और सोने के बढ़ते दाम भी बाहरी आर्थिक मोर्चे पर नई चुनौतियां पैदा कर रहे हैं. इन तीनों क्षेत्रों, ईंधन, उर्वरक और सोना के लिए भुगतान विदेशी मुद्रा में करना पड़ता है. इसलिए हमें इन तीन महत्वपूर्ण पहलुओं यानी 3F, फ्यूल, फर्टिलाइजर और फॉरेन एक्सचेंज के व्यापक आर्थिक संदर्भ को अच्छी तरह समझना होगा.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવન પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/geo અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. ઈરાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઇસ્માઇલ બાકાઈએ કહ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત છે અને પરમાણુ મુદ્દે અત્યાર સુધી કોઈ ચર્ચા નથી થઈ. ઈરાને જણાવ્યું કે તે હોર્મુઝ સમુદ્ર ધુનીમાંથી પસાર થતા જહાજો પર કોઈ વેરો લગાવવાનો પ્રયાસ નથી કરી રહ્યું, પરંતુ જહાજોને સલામત રીતે પસાર થવા એક વ્યવસ્થા બનાવવા માટે ઓમાન સાથે મળીને કામ કરી રહ્યું છે. દરમિયાન ઈરાનના નૌકાદળે તેલ ટેન્કર સહિત 32 જહાજનો કાફલો સફળતાપૂર્વક સામુદ્ર ધુનીમાંથી પસાર થયો હોવાની જાહેરાત કરી. આ પહેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે ઈરાન અને અમેરિકા વચ્ચે શાંતિ કરાર પર વાતચીત ચાલી રહી છે. તેમણે કહ્યું, પશ્ચિમ એશિયા સંઘર્ષને સમાપ્ત કરવા ચાલી રહેલા પ્રયાસને વૈશ્વિક સમર્થન મળ્યું છે, પરંતુ શાંતિનો માર્ગ સરળ નથી. શ્રી રૂબિયો હાલ ભારતના પ્રવાસે છે અને નવી દિલ્હીમાં ક્વાડ વિદેશમંત્રીઓની બેઠકમાં તેઓ ભાગ લેશે. યુગાન્ડામાં ઇબોલાના વધુ 2 નવા કેસ નોંધાયાના અહેવાલ છે. આરોગ્ય અધિકારીઓએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું કે આ કેસ બાદ સંક્રમિત લોકોની સંખ્યા વધીને 7 થઈ ગઈ છે. આ તમામ કેસ પડોશી દેશ કાંગોમાં ફેલાયેલા ઇબોલા સાથે જોડાયેલા છે. કાંગોના અધિકારીઓએ જણાવ્યું કે દેશના પૂર્વ ભાગમાં ચાલી રહેલા આ પ્રકોપમાં ઇબોલાના શંકાસ્પદ કેસની સંખ્યા હવે 900થી વધુ થઈ છે. કાંગોમાં સંદેશાવ્યવહાર મંત્રાલયે રવિવારે એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે 904 શંકાસ્પદ કેસ નોંધાયા અને 119 શંકાસ્પદ મોત થયા છે. આ પહેલા અધિકારીઓએ ઇબોલાના 700થી વધુ શંકાસ્પદ કેસ અને 170થી વધુ શંકાસ્પદ મોતની જાહેરાત કરી હતી. ભારતે જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચ્યો છે. ભારતે કુલ 5 ચંદ્રક જીત્યા અને પુરુષોની શ્રેણીમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું. અમરસિંહ દેવેન્દાએ 24 કલાકમાં 282.881 કિલોમીટરનું અંતર કાપીને સુવર્ણ અને ગિનો એન્ટનીએસ 272.894 કિલોમીટરનું અંતર કાપીને રજત ચંદ્રક જીત્યો હતો, જ્યારે કાંસ્ય ચંદ્રક પણ ભારતને જ મળ્યો છે. તો મહિલાઓની શ્રેણીમાં ભારતીય ટીમે કુલ 667.722 કિલોમીટરનું અંતર કાપીને કાંસ્ય ચંદ્રક જીત્યો હતો, જ્યારે તેન્ઝિમ ડોલમાં ટોચના ભારતીય ખેલાડી રહ્યા અને વ્યક્તિગત રીતે 4 સ્થાને રહ્યા હતા. જાપાનના હિરોસાકી શહેરમાં યોજાયેલી આ સ્પર્ધામાં 9 દેશના 81 ખેલાડીઓએ ભાગ લીધો હતો. કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખીને આગામી 21 જૂને યોજાનારી NEET UG 2026 પુનઃ પરીક્ષાનું સલામત, સુરક્ષિત અને સફળ સંચાલન કરવા અનુરોધ કર્યો છે. રાષ્ટ્રીય તપાસ સંસ્થા NIAએ જમ્મુ કાશ્મીરમાં પ્રતિબંધિત જમાત એ ઇસ્લામી સંગઠન સાથે જોડાયેલા આતંકવાદી ભંડોળના કેસ મામલે 3 સ્થળોએ શોધખોળ હાથ ધરી. કાશ્મીરના શ્રીનગર અને શોપિયા જિલ્લામાં શોધખોળ દરમિયાન અનેક ગુનાહિત નાણાકીય દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ઉપકરણો મળી આવ્યા. NIAની તપાસ મુજબ આ પ્રતિબંધિત સંગઠન ખીણ અને દેશના અન્ય ભાગોમાં આતંકવાદી ભંડોળ એકત્ર કરવા અને આતંકવાદને પ્રોત્સાહન આપવામાં સક્રિય રીતે સામેલ હતું. સંગઠને આરોગ્ય અને શિક્ષણ જેવી દાન અને કલ્યાણકારી પ્રવૃત્તિઓના નામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરે ભંડોળ એકત્રિત કર્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ગુજરાતના 5 સહિત દેશના 66 પ્રતિષ્ઠિત મહાનુભાવોને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

हस्ते पद्म પુરસ્કારથી સન્માનિત કરાયા. દેશમાં ખાતરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાનો કેન્દ્ર સરકારની ખાતરી. મહારાષ્ટ્રમાં એક વાહન 1500 ફીટ ઊંડી ખીણમાં પડતા 8 લોકોના મોત. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા સાથે ચાલી રહેલો સંવાદ વર્તમાન સંઘર્ષને સમાપ્ત કરવા પર કેન્દ્રિત. જાપાનમાં યોજાયેલી આંતરરાષ્ટ્રીય અલ્ટ્રા રનર્સ એસોસિએશન IAU એશિયા અને ઓશિનિયા ચેમ્પિયનશિપમાં ભારતે ઇતિહાસ રચ્યો. આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

આપ એડ્યુન કર્યું છે 96.7 FM. અત્યારે 8:15 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ છીએ નવા ફિલ્મી ગીતોનો કાર્યક્રમ ચિત્રલોક. કાર્યક્રમમાં શરૂઆતમાં આપ સૌથી પ્રથમ સાંભળશો અરિજિત સિંઘના સ્વરમાં લુડો ફિલ્મનું આ ગીત.

0: આ સાથે જ હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ ચિત્રલોક અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં બરાબર 8:45 હિન્દીમાં સમાચાર અમે અમારા દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું.
1: આકાશવાણી છે, આકાશવાણી ઉજવી રહી છે તેની પ્રસારણ યાત્રાના ગૌરવમય 90 વર્ષ. પેઢીઓ બદલાય, સમય બદલાયો, પણ હંમેશા આપની સાથે રહી આકાશવાણી. આકાશવાણી 90 વર્ષે પણ એટલી જ તાજગીનો અનુભવ કરાવતી આપણી આકાશવાણી. 90 વર્ષ. જી હા દોસ્તો, શ્રોતાઓના હૃદયમાં પોતાની પ્રસારણ યાત્રાના સફળ 90 વર્ષ પૂર્ણ કરશે.

આપે ટ્યુન કર્યું છે 96.7 FM વિવિધ ભારતીની વિજ્ઞાપન પ્રસારણ સેવાનું આ અમદાવાદ કેન્દ્ર છે. અત્યારે બરાબર 9:30 થઈ રહી છે. પ્રસ્તુત કરીએ છીએ ફિલ્મી સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમની શરૂઆતમાં આપ સાંભળશો મુકેશના સ્વરમાં કભી કભી ફિલ્મનું આ ગીત. સંગીતકાર ખયામ, ગીતકાર સાહિર લુધિયાનવી.

કાર્યક્રમના અંતમાં હવે પછી આપ સાંભળશો કિશોર કુમાર અને લતા મંગેશકરના સ્વરમાં હીરા પન્ના ફિલ્મનું આ ગીત. સંગીતકાર આર ડી બર્મન, ગીતકાર આનંદ બક્ષી.

અંતિમ પ્રસ્તુતિ સાથે હિન્દી ફિલ્મી સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ 96.7 FM ના અમદાવાદ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.